0: Vende Matam.
1: Sugala, sugala.

बाईस तारीख ऐसी बंद हो, बस 28.93 से लगे 1314 किलो हर्ट्ज पर आकाशवाणी में भोज केंद्र से आज गुरुवार ज्येष्ठ दिनांक 7 शक शबत 1948 એટલે કે 28 મે 2026. અત્યારે સવારના 5:58:30 થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

0: અસૂયનું ભોજ કેન્દ્ર છે. સ્વતંત્ર પ્રસ્તુત છે વિચાર બિંદુ, સુખી થવાનું નિર્ણય. પઠન તન્વી દેસાઈ.
1: જો આપણે નાખુશ હોઈએ તો એનું એક કારણ એ હોય છે કે જીવન આપણી ધારણા પ્રમાણે નથી હોતું. જીવન આપણી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં પૂરું ઉતરે છે અને આપણે દુઃખ અનુભવીએ છીએ. એટલે આપણે કહીએ છીએ, હું ત્યારે ખુશ થઈશ જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન. ખેર, જીવન સંપૂર્ણ નથી. ઉતાર ચઢાવ અને ચડતી પડતી જીવનનો જ એક ભાગ છે. જીવનમાં આનંદોત્સવની ક્ષણો પણ આવે છે અને નિરાશાની પળો પણ આવે છે. ક્યારેક કંઈક પ્રાપ્ત કરવાનું અને ક્યારેક કંઈક ગુમાવવાનું નામ જ જિંદગી છે. માટે હું ત્યારે ખુશ થઈશ જ્યારે, એવું કહેવું તે જાત સાથેની છેતરપિંડી છે. પ્રસન્ન રહેવું એ એક નિર્ણય છે આપણો. આપણે ઘણા કામો કરવાના છે, એ માટે આપણી પાસે સીમિત સમય છે. આપણા ઉજ્જવળ ભવિષ્યની આશામાં ક્યાંક આપણે આપણા જીવનની ખુશીની પળો, સુખની ક્ષણો ગુમાવી તો નથી રહ્યા ને? સુખી થવું, સારી બાબતોને યાદ કરવી, સારી બાબતો તરફ ધ્યાન દોરવું, સુખી થવાનો નિર્ણય આપણા જ હાથમાં છે.
0: સુખી થવાનો નિર્ણય, તે વિશે હમણાં જ આજનું વિચાર બિંદુ સાંભળ્યા હતા. પઠન કર્યું તન્વી દેસાઈએ. સ્વતંત્ર હવે પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. સૌ પ્રથમ નટવરગીરી ગોસ્વામી અને સાથીદારોને સાંભળીએ શબ્દ રચના નરસિંહ મહેતાની.

0: ప్రభుత్వ సర్వాంశీ న్యాయ భూమి యుద్ధానికి అంత్యోదయ రేషన్ కార్డు దొరకు అనే అగ్రతా ధరలకు కుటుంబాన్ని పూర్వపాత్ర అనేది బాబతే సంబంధిత జిల్లా నివాసీ అధికారులకు ఫిర్యాదు కలిగి శకాచే હવે તો વન રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તમે મેળવેલા અનાજના જથ્થાને લસી મેળવી શકાય છે તેથી ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0709 238 5409 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નોંધણી અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0709 238 5409
1: હવે અમરનાથ નાથજીનું કંઠ પ્રસ્તુત છે.

0: qui?
1: ડિજિટલ વર્ષ જેવું કઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે.

નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સિંહકામ સિંહ. આજનો કૃષિ માહિતીનો વિષય છે ગલગોટાની ખેતી. તો મિત્રો, ભારત અને ગુજરાતમાં ફૂલોની ખેતી એક ઉદ્યોગ તરીકે વિકસી રહ્યો છે. ગુજરાતમાં વેપારી ધોરણે ગલગોટા, ગેલાડિયા, ગુલાબ વગેરે ફૂલોની ખેતી કરવામાં આવે છે. ગલગોટાની ખેતીની વિગતે વાત કરીએ તો ફૂલોની ખેતીમાં ગલગોટાની ખેતી આગવું સ્થાન મેળવ્યું છે. કારણ કે ગલગોટા બધા જ પ્રકારની જમીનમાં તેમજ આબોહવામાં અને વર્ષની ત્રણ ઋતુમાં તેની ખેતી થઈ શકે છે. આ ઉપરાંત ગલગોટાનો પાક ખૂબ જ કડતલ અને ફૂલો આકર્ષક રંગ અને આકારના હોવાથી ફૂલો લાંબા સમય સુધી ટકી શકે છે. તેમજ ફૂલોની મોસમ લાંબી હોવાથી અને ખેતી પદ્ધતિ ખૂબ જ સરળ હોવાથી ખેડૂતો આ પાકની ખેતી તરફ વધારે આકર્ષાયા છે. ગલગોટાના ફૂલો છૂટા અથવા હારતારા બનાવીને વેચવામાં આવે છે. ગલગોટાના છોડનો ઉપયોગ લેન્ડસ્કેપ ગાર્ડનિંગમાં પણ કરવામાં આવે છે. એટલે આ તો થઈ તેના ઉપયોગની વાત. હવે ગલગોટાની

0: જે વિવિધતા ધરાવે છે. આફ્રિકાની ગલગોટાની વાત કરીએ તો આફ્રિકાની ગલગોટાના છોડ 60 થી 90 સેન્ટીમીટર જેટલા ઊંચા વધે છે. તેના ફૂલો મોટા કદના અને પીળા નારંગી કે લેમન રંગના હોય છે, તેમજ ફૂલો સારી ટકાઉ શક્તિ ધરાવે છે. ગલગોટાના ફૂલોના રંગ કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો વિકસાવવામાં આવેલ છે, જેવી કે જાયન્ટ ડબલ, આફ્રિકન ઓરેન્જ લેમન, ક્રેકર જેક, અલ્સ્કા, ફાયર ગ્લોવ, ગોલ્ડન જ્યુબિલી, ચામ, હનીકોમ, ક્લાઇમેક્સ વગેરે જેવી સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નોબર્ડ નામની જાતો હોય છે. આ ઉપરાંત IARA નવી દિલ્હી દ્વારા પૂસા નારંગી અને પૂસા વનસદી નામની હાઇબ્રિડ જાતો બહાર પાડવામાં આવેલ છે. આ બંને જાતો ગુજરાતમાં હવામાનમાં સફળતાપૂર્વક ઉછેરી શકાય છે અને હાલ તેનું ખૂબ સારું એવું વાવેતર પણ થાય છે. ગલગોટાની પૂસા વસંતી જાતની વાત કરીએ તો મિત્રો, ગલગોટાની પૂસા વસંતી જાત ગોલ્ડન યલો અને સન જાયન્ટના સંકરણથી વિકસાવવામાં આવી છે. આ જાતના ફૂલો પીળા રંગના અને કાર્નેશન પ્રકારના આકાર ધરાવે છે. આવી રીતે ગલગોટાની પૂસા નારંગી જાતની વાત કરીએ તો મિત્રો, ગલગોટાની પૂસા નારંગી જાત ક્રેકર જેક અને ગોલ્ડન જ્યુબિલીના સંકરણથી તૈયાર કરવામાં આવી છે. આ જાતના ફૂલો નારંગી રંગના અને ડબલ પાંખડીવાળા કાર્નેશન પ્રકારના ફૂલો જેવા આકાર ધરાવે છે. હારતાળા બનાવવા માટે આ જાતના ફૂલો ખૂબ જ અનુકૂળ આવે છે. તેવી રીતે ફ્રેન્ચ ગલગોટાની વાત કરીએ તો મિત્રો, ફ્રેન્ચ ગલગોટાના છોડ 25 થી 30 સેન્ટીમીટર જેટલા ઊંચા વધે છે. તેના છોડ કદમાં નાના પરંતુ ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. ફૂલો પીળા, નારંગી, લાલ, કથ્થા રંગના મિશ્રણમાં હોય છે. તેના ફૂલો સારી ટકાઉ શક્તિવાળા હોય છે. ફ્રેન્ચ ગલગોટાની મુખ્ય જાતોમાં બ્રાઉન સ્કાઉટ, પિગની, બટરસ્કોચ, રસ્ટી રેડ, રોયલ બેંગાલ, મેરી જેન ફ્લેમ, રોયલ બ્રોકેટ, રેડ બ્રોકેટ, પેટાઇટસ જેવી જાતો વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત આફ્રિકન અને ફ્રેન્ચ ગલગોટાના સંકરણથી તૈયાર કરેલ બંનેની ગુણધર્મો ધરાવતી આંતરજાતીય સંકર જાતો જેવી કે રેડ એન્ડ ગોલ્ડ, નેગેટ સોબત, સેવન સ્ટાર જેવી જાતો વિકસાવવામાં આવી છે. ગલગોટાનું ઘરું ઉછેરની વાત કરીએ તો મિત્રો, ચોમાસાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો જૂનથી જુલાઈ સુધીમાં ઘરું તૈયાર કરવું જોઈએ અને જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ફેર રોપણી કરવી જોઈએ. આ રીતે તૈયાર કરવામાં આવે તો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ફૂલો મળી રહે છે. આ રીતે ગલગોટાના પાકનું આયોજન કરવામાં આવે તો બારે માસ ફૂલો મળતા રહે છે. તો મિત્રો, ખેતી ઉપરાંત ખેડૂતો સાઈડ ઇન્કમ માટે પણ ઘણી વખત આવા ફૂલોની ખેતી કરતા હોય છે. ખાસ કરીને હમણાં કચ્છમાં ફૂલોની ખેતીનું પ્રમાણ પણ વધ્યું છે, ખાસ કરીને ગલગોટાની ખેતી. તો જેમ આપણે વાત કરી કે ઘર ઉછેર જૂનથી જુલાઈ સુધીમાં થઈ જાય, જુલાઈથી ઓગસ્ટ સુધીમાં એની ફેર રોપણી થઈ જાય તો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં ફૂલો મળે. તો મિત્રો, આ રીતે જો તૈયાર કરવામાં આવે તો ઉત્સવ દરમિયાન ફૂલો તૈયાર થાય અને ધાર્મિક સામાજિક પ્રસંગોમાં પણ ફૂલોની ખૂબ માંગ હોય છે ત્યારે આવા ફૂલોની ખેતી સમયને ધ્યાને રાખીને વાવેતર કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મળે અને ખેડૂતોને વધારાની આવક પણ મળી શકે.
1: ચોમાસુ ગલગોટાની ખેતી, એ વિશે હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળ્યા હતા. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે

नमस्कार, आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार रिद्धि उंडाड वांचे छे। सौ प्रथम मुख्य समाचार। ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી, ખેડૂતોને કાર ફેન્સિંગની સહાયથી વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી, રાજ્યમાં 30મી મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી, આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનું સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે। તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી। ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા। અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારના તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું।

0: પાક સંગ્રહ ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે. તેને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે અને બધી ખેડૂતો એનો લાભ લઈ શકશે. કાર ફેન્સિંગની યોજના છે એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે. તેઓ ભોય મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
2: બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ મેણી અને મંત્રી સૌરભજી ઠાકોરને હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં 1 પેડ મા કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથયાત્રા પણ યોજાશે. 12 થી 20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વેપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વેપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વેપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88,000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે. આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું.
3: ભારત સરકાર શ્રી ની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબ ને દર 4 મહિને 2000 રૂપિયાના એક હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડ થી પણ વધારે સહાયની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા @90 સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્જિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું. આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રન થી હરાવ્યું. ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહવાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને 4 ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30મી મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. IPL ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનું સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌ પ્રથમ સહી સ્વરમાં તુલસીદાસની રચના સાંભળી.

ಎಜುಕೇಷನ್ ಆಶೀರ್ವಾಗಿ ಭವಿಷ್ಯದ ಕಾಂತಿ ಅಂತ್ಯೋದಯ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಬರೆದು ಅದೇ ಅಗ್ರತಾ ಗ್ರಾಹಕ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಪಾತ್ರ ಅನಿವಾರ್ಯತೆ ಸಂಬಂಧ ಜಿಲ್ಲಾ ನಿವಾಸಿ ಅಧಿಕ ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಫರ್ಯಾದ ಕರೆ ಶಿಕಾಯಿ ತಮ್ಮ ಮೈ ರೇಷನ್ ಮೊಬೈಲ್ ಆಪ್ ದ್ವಾರಾ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ನ ವ್ಯಕ್ತಿ ವಿವಿಧ ಮಾಹಿತಿ ತಮ್ಮ ಜೋಗಳ ಅನಾಜ್ ಜೊತೆ ರಸೀದ್ ಮೇಳವಿ ಶಕಾಯಿ ತಥಾ ಫರ್ಯಾದ ಮೇಳವಿ ಶಕಾಯಿ ಜೋ ಅಧಿಕಾರಿಗಳ ನೀತಿ ಸಂತೋಷ ಮಾಡಿ ತ ಗುಜರಾತ್ ರಾಜ್ಯ ಅನ್ನ ಆಯೋಗ ಗಾಂಧಿನಗರದಲ್ಲಿ ಸಿಡಿ ಅರ್ಜಿ ಕೆ ಅಪೀಲ್ ಕರಿ ನ್ಯಾಯ ನಿರ್ದೇಶಕರು ಫೋನ್ ನಂಬರ್ 0739 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0739 232 4 સુનિયું।

పవిత్ర ఆశ్రయ భక్తి సంగీత కార్యక్రమ వందన సమాప్త కరీ છે. આકાશવાણી ના ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક ઈદ ઉલ અઝા. પઠન વિરલ રાણા, સંપાદન અશરફ નથવાણી. ઈદ ઉલ અઝા જેને બકરી તરીકે પણ ઓળખવામાં આવે છે મુસ્લિમ સમુદાયનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર પર્વ છે. આ તહેવાર ઇસ્લામ ધર્મમાં બલિદાન, આસ્થા અને માનવતાનો સંદેશ આપે છે. ઈદ ઉલ અઝા ઇસ્લામિક કેલેન્ડરમાં છેલ્લા મહિના ઝિલહજના દસમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હજ યાત્રાના પૂર્ણ થવાના સમય સાથે પણ જોડાયેલો છે.

svoje muštěnu a tevar. Hojbánem srpa. Oni od sánky vidější. Jen hůj pozvěnu letěz. Hazrat Ibrahim. Pojďme vyslám svatý žádnější. Vyským mění to musel. Pojďme Hazrat Ibrahim a strany prvsa jehlety. Tím mě potom prý potr. Hazrat Ismail Validen Papa. Ade se proto. Hazrat Ibrahim pojďme a vyským pán kava. Tejár týde. Žádku Validen a pojďme. Tedy Allahy tím mě neštěl. Oni srdavě posím pěně. Hazrat Ismail Jigye. Ek bumbu nukli vidu. A vytmění jadna. Dár vrse muštěnu. Ид уль азха, ужвешене курбани атече. Ади се муштиму вели савари утене спаян кареше, нова ата свеч капел пенече, али мусчет атва е гама зайне, клас едну намаз ада атарече. Намаз паше лопо ек бежане, едну мае кай субарча патвеше. Тяр бад курбани не биде карама беше. Курбани во парт матро, прайнену мридан нати, паранто потана вихункар, लोग अपने खराब विचारों का त्याग कर देने संघर्ष पहुंचे आज से गरीब अपने जरूरतमंद लोगों ने सहाय पहुंचाने लगे थे ईद उल अजहा मात्र धार्मिक त्यौहार नहीं परंतु मानवताओं का उत्सव है आज दिवस आपने सीखा है कि ईश्वर भक्ति साची भक्ति और मानव सेवा सबसे मोटी बात है गरीबों की मदद कर दें जरूरतमंदों ने खुशी अपनी उन्हें समझना भाईचारे जोड़ो આ તહેવારનો મુખ્ય સંદેશ છે. ભારત સહિત અનેક દેશોમાં ઈદ ઉલ અઝહા ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરોની સહેલે છે, સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને પરિવાર સાથે આનંદથી સમય બિતાવે છે. સેવૈયા, બિરયાની અને વિવિધ મીઠાઈઓ ખાસ બનાવવામાં આવે છે. બાળકો માટે આ તહેવાર ખાસ આનંદનો દિવસ હોય છે, કારણ કે તેમને નવા કપડાં અને પેટર્ન મળે છે. દેશ પહેલા આજે ઈદ ઉલ અઝહા બકરીદ ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે. ઈદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને સાહી ઈદગાહમાં મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સ્વચ્છતા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ઈદ ઉલ અઝહા નિમિત્તે જિલ્લાભરમાં મુસ્લિમ મરાદરો દ્વારા મસ્જિદ કે ખુલ્લા મેદાન ઈદગાહમાં એકઠા થઈને વિશેષ નમાજ અદા કરવામાં આવશે, તેમજ ખુતબો અને તકરીર પાઠવાશે. આ રીતે ઈદ ઉલ અઝહા બલિદાન, શ્રદ્ધા, પ્રેમ અને માનવતાનું પવિત્ર તહેવાર છે. તે લોકોને એકતા, દયા અને પરોપકારનો પાઠ શીખવે છે. આ તહેવાર સમાજમાં સુખ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે. ઈદ ઉલ અઝહા તે વિશે હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા પઠન કરેલા હતા વિરલ રાણા, સંપાદન અશરફ મથવાણી. આ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રની સાંભળી રહ્યા છો.

0: त्याने काही निर्देश आखले. बैठकीला लढलेल्या निर्णय आणि जी माहिती आखता प्रवक्ता मंत्री जीतू वाघाणी जणावू प्रोजेक्ट मंजूर थयार बाद जमीन संपादन आणि वन विभाग सहित विविध विभागोनी एनओसी जेवी मंजूरी सत्वरे मिली जाय ते अत्यंत जरूरी छे. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું. શ્રી વાઘાણીએ કહ્યું ધામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઉભી કરાશે. રાજ્યભરની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વ ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વ ગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મહાત્રાએ અનુરોધ કર્યો છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો હતો. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળ્યા હતા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશન તપાસમાં કોસ્ટલ એન્ડ મરીન પોલીસ તેમજ મુંદ્રા પોર્ટ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને તેમની 10મી પુણ્યતિથિ પ્રસંગે તેમની સ્થાપિત કરેલી સંસ્થા ભારત સેવક સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગેનો એક કાર્યક્રમ સંસ્થાની કચ્છ જિલ્લા શાખા દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલા કોલીવાસમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલીવાસમાં બેઠકોનું મિષ્ટાન વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ઐતિહાસિક મહત્વ ધરાવતા લખપત ગામની મુલાકાત લીધી હતી. તેની આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ સાદી મહેમદ ખલીફા તેમજ રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા ગાયક અને લેખક ઓસમાન મોતિયાર દ્વારા લખપતના ભવ્ય ઇતિહાસ અંગે માહિતી આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ લખપતના ઐતિહાસિક વારસા, પર્યટન ક્ષેત્રની સંભાવનાઓ તથા સ્થાનિક વિકાસ કાર્ય અંગે પણ માહિતી મેળવી હતી, તેમજ લખપતના વિકાસલક્ષી પ્રયાસોમાં તંત્ર તરફથી સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી. વિશ્વની કુરબાનીનો સંદેશ આપતા કુરબાની ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાની આજે સરહદી કચ્છ જિલ્લામાં કોમી એકલાસના વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. ભુજમાં મુખ્ય ઈદગાહ ઉપરાંત જિલ્લાભરમાં આવેલી ઈદગાહ પર ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવશે. એ પછી આસપાસ ઈદ મુબારકની આપણે થશે. આઈપીએલની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સનરાઇઝર્સની ટીમને 472 રનને હરાવી બીજી ક્વોલિફાયર મેચમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યૂ ચંદીગઢ ખાતેની મેચમાં રાજસ્થાન ટીમને 8 વિકેટે 243 રનમાં વિજયી રક્ષક સામે હૈદરાબાદ ટીમનો દાવ 196 રનમાં પૂરો થયો હતો. રાજસ્થાન ટીમનો મુકાબલો બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સાથે થશે. આ મેચ આવતીકાલે શુક્રવારે 29મી ચંદીગઢ ખાતે રમાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 30 અને 31 મેના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવનારા આ પહેલાને પગલે આગામી દિવસોમાં કચ્છના મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો નોંધાશે. અને આ સાથે આજનું બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસના પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે

0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.89 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી સુધાંશુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલા શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળોને ટ્રાન્સફર કરાયેલી જમીનની વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિમ ભાઈ.
1: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસી મૈસરની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનો ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીદ્દે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં

देश ही एक जमीन सरहद सुरक्षा दलने सौंपी अने देशना विविध भागोमां आजे ईद उल अजहा धार्मिक उत्सवनी उल्लास साथे उजववामां आवी रही छे। હવે પછી આપણે પ્રજાની વેસ માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર। અત્યારે 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું। 8:15 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે, ત્યારબાદ કાર્યક્રમ પ્રસ્તુતિ જીગર

અમદાવાદની ઈ બોલાની એન્ટ્રી કચ્છનું આરોગ્ય તંત્ર બન્યું સતર્ક. અંજાર પોલીસે મોટી જુગાર ક્લબ ઝડપી 20 લાખથી વધુની રોકડ અને 17 લાખના મુદ્દામાલ સાથે 11 આરોપીઓની ધરપકડ. ખગોળીય કાર્યક્રમ યોજાશે. 31 મેના રોજ એક જ મહિનાના બીજી પૂર્ણ એટલે કે બહુ મૂન જોઈ શકાશે. રાજ્યમાં 30મી મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. હવે પછીના સમાચાર 9:30 વાગીને અપાશે.

ભારત જેવો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિભાગ જે આવે એ બહુ ઝડપથી અગિયાર વધી રહ્યો હોય. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઓનલાઈન બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ અને હારે એઆઈ, નવી નવી ટેકનોલોજી જો નવો નવો ઉપયોગ અને એ નવે નવે ઉપયોગથી આજે રોજબરોજ જે જીવનમાં ટેકનોલોજીકલ સુધારાથી એમ થાય, પણ એની સાથે સાથે એ પણ આવે કે ટેકનોલોજીકલ સુધારે જે સાથે સાથે પાકે એ પણ ધ્યાન રાખીની જરૂર આવે કે એની સાથે પાકે કોરો ધ્યાન રાખવું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં સમયાંતરે સુધારા કરે છે. ખરેખર પાનેરો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જો હોય એ વર્ષ 2000માં શરૂ કરવામાં આવ્યું, પણ હારે 2026 જે અંદર એનજી અંદર મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા. એનજી અંદર સૌથી મહત્વ જો કોઈ સુધારો હોય એ એટલે કરવામાં આવ્યો હોય કે જેનથી કરીને નાગરિકની જે સાયબર સુરક્ષા મજબૂત બને અને ડિજિટલ છેતરપિંડી જો કોઈ હોય છે અટકી બને, નાગરિક જી જો કોઈ માહિતી આવે એ સુરક્ષિત રહે એનજે કારણે એનથી ચિંતા જો કોઈ સાયબર ક્રાઇમ આવે એ અટકી બને. તો આજ પણ ચર્ચા કરવા અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2026 માં જો કોઈ સુધારો આવ્યા એની વિશે છે. સૌથી પહેલો અને મહત્વપૂર્ણ જો કોઈ સુધારો કરવામાં આવ્યો હોય એ ડેટા પ્રાઇવસી વિશે હોય, એટલે કે ડેટા પ્રાઇવસી તે વધુ બહાર ગણવામાં આવ્યો હોય. કારણ એમ જોઈએ કે આજકાલ કોઈ પણ વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન, સોશિયલ મીડિયા એ પણ યુઝ કરેલા વગર સૌથી પહેલા તો પાછી જો કોઈ સંગ્રહિત માહિતી હોય કે અલગ અલગ જગ્યા થી ઈમેલ થી કે જીમેલ થી અથવા તો અલગ અલગ જગ્યા થી ઓનલાઈન સોર્સિસ થી જો કોઈ માહિતી હોય એની જો વપરાશ કરે જો મહત્વપૂર્ણ સુધારે એ સુધારો કરેલો આવ્યો હોય કે હારે જેને પણ કોઈ એવી માહિતી કોઈ પણ કંપની દ્વારા એનો ગેરઉપયોગ કરેલા હતો અથવા તો એ જો લીક કરેલા હતી તેની સામે કાનૂની કાર્યવાહી કોઈ વસ્તુ થઈ શકે, એટલે કે આજે ઓનલાઈન પ્લેટફોર્મ થી કોઈ પણ કસ્ટમર જી કોઈ પણ યુઝર જી ઓનલાઈન માહિતી લીક થઈ હતી અથવા તો કદાચ પણ એ માહિતી જો ગેરઉપયોગ થઈ હતો, દુરુપયોગ થઈ હતો, તો એ માહિતી જો હોય એના કરીને એ જે કંપની હોય એ જવાબદાર રહેતી ના કે યુઝર, એટલે કે પાછી જો કોઈ પ્રાઇવસી હોય એમ તે વધારે મહત્વ દેને મેં આવ્યો હોય. એમ પૂછ્યા છે મહત્વપૂર્ણ સુધારે જે અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે પણ નવી માર્ગદર્શિકા એને મેં આવી જાય, એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ જેવી જે લોકો ભી કંપની હોય એમ જે વપરાશકર્તાઓ જે ફરિયાદ જો ઝડપી નિકાલ કરવાનો હારે ફરજિયાત બની ગયો હોય, એટલે કે કોઈ યુઝર જો કોઈ એબ્યુસ ઓફ કન્ટેન્ટ અથવા એબ્યુસિવ કન્ટેન્ટ એટલે એવી કોઈ ફરિયાદ કરે તો અથવા તો કોઈ પણ રીલ આવે કે કોઈ કોન્ટેન્ટ આવે એમ કે લઈને કોઈ ફરિયાદ કરે તો કોઈ હેટ સ્પીચ આવે અથવા તો ફેક ન્યૂઝ આવે અથવા તો અફવા આવે એવી જો કોઈ પણ પોસ્ટ આવે એવી પોસ્ટ કે ત્રણ કલાક જે અંદર દૂર કરવાની કરતી, એટલે કે આમ કદાચ પણ કોઈ પણ એનો કોન્ટેન્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે યુટ્યુબ કે નેરા દ્વારા અગર આવું જે ફરિયાદ કરાવો તો હારે એ જો કોઈ પ્લેટફોર્મ આવે એમ કે જલ્દીથી જલ્દી એ વસ્તુ જો નિકાલ કરવાનો કબજો જો એ નિકાલ નથી કરી શકે અથવા તો એવી હેટ સ્પીચ આવે કે અફવા ફેલાવી માહિતી આવે એમ તે કોઈ સ્ટેપ નથી ગણી શકે તો એ જવાબદારી એ પ્લેટફોર્મ જે રોંધી ના તે કોઈ યુઝર છે, એટલે કે અફવા જડિત પણ ફેલાઈ જતી તો એનજીઓ જો કોઈ પોસ્ટ હોય એ સમય મર્યાદા જે અંદર એમ કે

0: entra, dice que Digital Bank, Digital Payment, ha fatto online banking gente chota. Dice che ha fatto ganare solo questa lacrimes, ha era proprio che la gente banca nel finance, perché che sono gioco male. E non ha mai fatto l'authentication per ziare. Ma tu, Surakshit Login System, એટલે કે હા એ યુઝર ખાલી આઈડી પાસવર્ડ વાપરીને જો કોઈ લોગિન કરતો હોય એની જગ્યાએ નવી સિસ્ટમ અપનાવી એટલે પહેલ કરે નેસ્તી અને ગ્રાહકોને કરીને જરા ઓનલાઈન છેતરપિંડી છીએ તો એનજી ફરિયાદ નોંધાઈજી જો પ્રક્રિયા એમ કે વધુમાં વધુ સરળ બનાવી પણ એટલી જો સિસ્ટમ છે હજી એટલે કે મોટે ભાગ જે સાયબર ક્રાઇમ જેટલા થઈ રહ્યા છે કે ડિજિટલ પેમેન્ટ છો અથવા ઓનલાઈન બેન્કિંગ છો અથવા તેના કોઈ પણ એજન્ટ પર લોન સ્કેમ છો બરોબર
1: મીડિયા જે ઉપર સોશિયલ મીડિયા જે ઉપર શેર કરે તો

0: जो ये व्यक्ति जो की कंसर्न न होगा, हाँ कोई पण सेलिब्रिटी जो खोटो वीडियो खोटो ऑडियो अथवा तो खोटी वस्तु बनाई होता અને જો પણ જો કાયદેસર જે એનજી જે રજા હે રજામંદી હે ના કરાસી તો ઈ એકરો વડો નોંધપાત્ર ગુનો હે અને જે તો પ્લેટફોર્મ છે એની કે પણ સૂચના બને મે આવી હે કે કોઈ પણ જો વિડિયો સાથે દસા જેંદા જે કોઈ વડી સેલિબ્રિટી કે એનજી ઇમેજ કે નિયમ કહી હતા તો આપે એ વિડિયો નિયત સમય મર્યાદા જે અંદર ગડી વજે જો રો એટલે જેહા કરીને સજો આરટી એક્ટ રિવાઇઝ કરવામાં આવ્યો હોય તેરો એઆઈ જેની અંદર બહુ વડા ક્રાઇમ ડીપ ફેક અને વોઇસ ક્લોનિંગ જેની ચર્ચા આ અવારનવાર કરે આવ્યો અને જડે આવું એઝ અ ગેસ્ટ આકાશવાણી પ્લેટફોર્મ પર અસ્તો હશે તદે પણ એ બહુ મુદ્દા ખાસ આ ચર્ચા કરે આવ્યો કે વોઇસ ક્લોનિંગ થી કેટલા ગેરફાયદા આવી અને ડીપ ફેક થી કેવી રીતે સાયબર ક્રાઇમ થઈ હતો જવાબદારી ખબર કોઈ પણ પાસે ફોન કરીને ઓટીપી માંગે કોઈ પણ પાસે ફોન કરીને બેંક જો પાસવર્ડ માંગે કે બેંક જે એટીએમ જો પિન માંગે તો પાકે ના જાણે જો ખબર કરી ભાઈ છે તે આ એ વસ્તુ જો કાયદો જાણ્યા છે એવી જ રીતે વોઇસ ક્લોનિંગ આય ડીપ ફેક આય એવા ઘણા બધા ક્રાઇમ છે જેનો વિશે પણ કાયદો જાણી જતા છે તો ભાઈ ક્રાઇમ થી બચી શકતા છે એની સાથે સાથે ટૂંક સમયમાં આ પહેલા પણ કાલ કહી ગઈ કે ગુજરાતી ફિલ્મ ધરપકડ પણ રિલીઝ થઈ જાય અને જો પણ વિષય જો હોય તે ડિજિટલ અરેસ્ટ થાય જે બહુ જ સેન્સિટિવ સાયબર ક્રાઇમ બનો કારણ કે એમને એવું થયું હતું કે ઘણી વખત જે ડિજિટલ અરેસ્ટ નું હોય તો એ વ્યક્તિ મેન્ટલી અને ફિઝિકલી એટલો હારી બને તો ઇકોનોમિકલી એટલો હારી બને તો કે છેલ્લે સુસાઇડ કરે છે એ તો ખાસ ધ્યાન રાખી ગણે જેવી વસ્તુ હોય કે પાકે કોઈ પણ કદે પણ એવો ફોન નહીં કરે અથવા એવો વિડીયો કોલ નહીં કરે કે આ માટે પૂછતાછ કરેલા મંગવા પણ અહીંયા વિડીયો કોલ પર હાજર થયો તો કદે પણ નહીં થયું
1: ગુજરાતી સુગમ સંગીત નો કાર્યક્રમ ગીત સુધા સૌ પ્રથમ રાજીવ મહેતા ને સાંભળીને શબ્દ રચના છે ભાસ્કર વોરાની

के संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद कर सकाल से हमें तो वही राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती डेबिट मिली थी तमज बोलवा अनाज में जितनी रसीद मिली सकाल से तथा फरियाद भी मिली सकाल से अरे जो अधिकारियों ने निर्णय की संतोष भी था तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर में सीधी अर्जी की अपील करी न्याय मिली सको छो फोन नंबर 0709 228 5849 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0709 232 5849

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી રેડી ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5400.
1: સ્વતંત્ર સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ છીએ.

fundraisers held by the same individual, and a budget tightens साथे टक्कर. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1100 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થ પકડાયો.

મોક્ષ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંત વાણી. સૌ પ્રથમ જગદીશ જોશી અને સાથીદારોનો સ્વર સાંભળીએ. શબ્દ રચના રોખડીયાની.

ಮುಂತಾದ ರೇಷನ್ ಕಾರ್ಡ್ಗಳನ್ನು ಮತದಾರರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಮೂಲಭೂತ ಅರಿವು ಮಾಡಿದೆ ಸಂಬಂಧಿತ ಜಿಲ್ಲೆ ನಿವಾಸಿ ಅಧಿಕಾರ ಕೃಷಿಯಲ್ಲಿ ಪರ್ಯಾಪ್ತ ನಿಷೇಧಿಸಿ ತಮಗೆ ಮೂಲ ರೇಷನ್ ನಿರ್ಮಾಣ ದ್ವಾರ ರೇಷನ್ ಕಾರ್ಡ್ನ ವ್ಯಕ್ತಿ ರೆಡಿ ಮಾಡಿ ತಮ್ಮ ಜೀವನ ಅನಿಯೋಜನ ಜೊತೆ ಲಸಿ ಮೇಳವಿ ಶಕಾಯಿತು ಮತ್ತು ಫರ್ಯಾದ ಮೇಳವಿ ಶಕಾಯಿತು ರಾಜ್ಯ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಣಯ ಸಂಪೂರ್ಣ ಗುಜರಾತ್ ರಾಜ್ಯ ಅನ್ನ ಆಯೋಗ ನ್ಯಾಯಾಲಯದಲ್ಲಿ ಸಿಡಿ ಅರ್ಜಿಗೆ ಅಪೀಲ್ ಮಾಡಿ ನ್ಯಾಯಾಲಯ ಶಕಾಯಿತು ಫೋನ್ ನಂಬರ್ 0 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિકારી કૃષિને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નોંધાયેલ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0732 0832 0832

राज्यों सरकार द्वारा भावी दुकान के अंत्योदय राशन कार्ड धारकों और अन्नदाता धारकों कुटुंबों ने मेरा पत्र अनाज बांटते संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाशे हमें तो माई राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती गरीब माहिती तेज मेरेला अनाज न जत्था ने रसीद मेरी शकाशे तथा फरियाद भी मांगी शकाशे जो अधिकारियों ने मेरे की संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर में सीधी अर्जी की अपील कर न्याय मेरी शको छो फोन नंबर 0709 229 5400 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક આયુક્તશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધરત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0709 229 5400 સુનિયું.

સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. તમે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોની પૂર્વપાત્ર અરજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.

દૂર લાગવાથી બચવા માટેના ખાસ પગલા. દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓને દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉભકા આવવા, ચક્કર આવવા.

0: صديق نار الكلمة الحالي લાગવાની અસરજનો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને નિયમિતથી બચો.
2: સફેદ કાપડથી ઢાંકો.

સરકારી બનાવવાનો સંકેત કર્યો. ગુજરાત સરકારના ઉપક્રમ જીએસડીએ દ્વારા જનહિતમાં. મનોરંજન સૌ પ્રથમ મહેન્દ્ર રફી અને લતા મંગેશકરનું યુગલ સ્વર સાંભળીને ફિલ્મ

આગવાથી બચવા માટેના ખાસ પગલા. ટ્રીપ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. પાણી પીવું. લીંબુ શરબત મોળી છાશ નારિયેળ પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો. માથું દુખવું. પગની પેઢીને દુખાવો થવો. શરીરનું તાપમાન વધી જવું. ખૂબ તરસ લાગવી. ઊલટી.

0: Qui?
1: Je ne l'ai jamais à voir.

Okay, what's happening here, huh?

0: ಪ್ರತಿ ಅಂತ್ಯದ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಹಾಗೂ ಅದರ ಅಗ್ಗದ ಭದ್ರತೆ ಕುಟುಂಬಗಳು ಮೂಲಭೂತ ಅನಿವಾರ್ಯತೆ ಸಂಬಂಧ ಜಿಲ್ಲಾ ನಿವಾಸಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಫರಿಯಾದ ಕರೆ ಶಕಾಯ છે હવે તો વાયુ વાસન મોબાઈલ એપ દ્વારા વાસન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. જો અધિકારીઓને માહિતી સંતોષતી થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090.
1: શ્રોતા મિત્રો, હવે હરેશ વ્યાસનું સ્વર સાંભળીએ.

0: बच्चों के सरकार श्री बेहद भाई ने कहा की अंत्योदय राशन कार्ड धारकों अने अग्रता धारकों को मिलने मेवा पात्र अनाज बाबते संबंधित जिला निवासी अधिकारियों से फरियाद कर सकता है। हम तो माई राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती विविध माहिती अनाज वक्तनी रसीद मेरी सकाल तथा फरियाद नोधाई सकाल जो अधिकारियों ने निर्णय की संतोष न था तो गुजरात राज्य अन्न आयोग गांधी नगर में सीधी अर्जी के अपील करी न्याय मेरी सको। फोन नंबर 0709 238 5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિકારીશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709 238 5849।
1: સરકારી તરફ કાર્યક્રમના સમાપનમાં જ્યોતિકા પંડ્યાને સાંભળીએ।

0: শান্তি লাল কে দেখছেন না
1: আজ পর্যন্ত বলে বলে
0: আচ্ছা বলে বলে

સાથે અરજી કાર્યક્રમ કે પૂર્વ રૂપા ફ્રી મેલમાં આજે મનપસંદ ગીત સાથે કચ્છી ફોન ઇન આજે પસંદ મેં અહીંયા આજે રેડિયો દોસ્ત વિષ્ણુ ગોર અને પ્રસારણ હું આકાશવાણી જે ભોજ કેન્દ્ર જો.

0: જીવન પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, તમારું હવે પછીનું પ્રસારણ અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં ગુલાબી બસ સેવાને લીલી ઝંડી આપી, જે ફક્ત મહિલાઓ માટે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ અર્પણ કર્યા. ભાવનગરના મેયર તરીકે ઉષા તલરેજા, આણંદના દીપિકા પટેલ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી. અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે શાળાની પસંદગી કરવા માટે આજે છેલ્લો દિવસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સદસ્યો અને નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજાયો. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી. બિહારના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વાવાઝોડા, વીજળી પડવા અને કરા પડવાના કારણે 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ. પંચમહાલની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીએ દર સોમવારે નો વેકા ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદની આગાહી. એબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીના 9 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિશેષ કાર્યક્રમ સુર સંવાદમાં ગાઉ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને

0: ખૂબ સરસ સ્મરણ, તમારો જોશ આવો જ રહે. આપ આવ્યા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં, આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપ લોકો કો સબકો બહોત ધન્યવાદ કે મેરે કો ઇસ લાયક આપ લોગો ને સમજા, કે વર્ષો બીત ગયે લેકિન અગર અભી ભી આપ લોગો કે સાથ આપ લોગો મતલબ મોનિટર કે ઇસ પર બેઠ કે કુછ ગા સકતી હો તો એ મેરે લિયે બહોત બડી બાત હૈ.
0: બહોત બહોત શુક્રિયા આપાય.
1: નમસ્કાર.
0: सुर संगीत कार्यक्रम में हम आप सुन रहे थे गजल गायक सुमित्रा राय चौधरी की मुलाकात. आसर आकाशवाणी ने अहमदाबाद, वडोदरा, राजकोट और भूज केन्द्रों पर करवामां आव्युं.

0: કાર્યક્રમની રાહ જોતી સૌ વાલી બહેનો અને સર્વે શ્રોતાઓને કૃપા જીવરાજાની
1: અને ભાવના દોશીના નમસ્કાર. આપનું આપના મનપસંદ કાર્યક્રમ સહિયરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કૃપાબેન, ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને વેકેશનનો પણ માહોલ છે, એટલે ઘરમાં બાળકોને રજાઓ હોય અને કંઈક કંઈક અવનવી પ્રવૃત્તિઓ આપણી બહેનો કરી રહી હશે.
0: હા, અને સાથે સાથે અથાણા પણ છે.
1: હા,
0: તો એ પણ એમાં પણ વ્યસ્ત હશે બહેનો.
1: હા, અને બહેનો છે ને એની જવાબદારી બાળકો પ્રત્યે પણ હોય છે, એટલે વેકેશન હોય એટલે બાળકોને પણ સાચવવાના હોય, તો આ બધી જ પ્રવૃત્તિમાં આપણી બહેનો વ્યસ્ત હશે.
0: અને એમને ભણવાનું તો અત્યારે બંધ હોય તો વિવિધ પ્રકારની

0: परिंदों को बाज बनाता हूँ।
1: क्या बात।
0: चुपचाप सुनता हूँ शिकायतें सबकी, तब दुनिया बदलने की आवाज बनाता हूँ। समंदर तो परखता है हौसले की कश्तियों को, और मैं डूबती कश्तियों को जहाज बनाता हूँ।
1: वाह वाह।
0: बनाए चाहे चांद पे कोई बुर्जे खलीफा, मैं तो कच्ची ईंटों से ही ताज बनाता हूँ।
1: क्या बात है। खूब जे आ तमे पंक्तिओ वाची ने खरेखर अर्थपूर्ण छे, कारण के आपणा बाळक ने एक योग्य नागरिक बनावे छे, राष्ट्र प्रतिनी फरजो समझावे छे, सामाजिक रीते जवाबदारी छे ए समझावे छे, ए बधु जे एक शिक्षक करे छे। अने आपणे बहु सांभळ्यु छे के एक शिक्षक छे ने ए क्यारे सामान्य नथी होतो। तो आवा जे एक शिक्षक छे ए आजे आपणा सहियर कार्यक्रममां मेहमान बन्या छे।
0: હા, અને તે છે સોનલબેન ચોથાણી, જેઓ જસદણથી આવ્યા છે, અને તેમનો થોડો પરિચય આપું ને તો તેઓ જસદણમાં શ્રી તક્ષશિલા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છે, અને શિક્ષણ કાર્યમાં તેઓ લગભગ 26-27 વર્ષથી જોડાયેલા છે, અને આ સાથે સાથે તેઓ જસદણમાં નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે, અને એમાં વિવિધ નારી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે। તો આજે આજના કાર્યક્રમમાં આપણે તેમની જીવન યાત્રા વિશે, એમની શિક્ષણ યાત્રા વિશે થોડી માહિતી મેળવીએ।
1: ચોક્કસ સોનલબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે।
0: નમસ્કાર।
2: નમસ્કાર
1: સોનલબેન, જ્યારે આપ શિક્ષિકા છો અને ઘણી બધી પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો, તો સૌપ્રથમ એ પૂછવાનું મન થાય કે જે આપની જે શિક્ષણ ક્ષેત્રની યાત્રા છે, બાળકોને ભણાવવાની યાત્રા છે, એ કઈ રીતે શરૂ થઈ?
2: આમ તો મારી શિક્ષણની સફર યાત્રા છે 1999થી શરૂ થઈ છે। એ વખતે મેં ધોરણ 12 પૂરું કર્યું, અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે મોટી બેનને બીબીએ રનિંગ હતું, એટલે માતા પિતાની એવી આશા કે ભાઈ એક બેન ભણે છે તો હવે તારું છે ને બંને બહેનોનું ભણવાનું જે કઈ છે ખર્ચ ઉપડશે નહીં, એટલે તારે છે ને અત્યારે હવે સ્ટોપ કરી દેવાનું છે। પણ ત્યારે શું હોય કે આપણી હઠાગ્રહ, કારણ કે પહેલેથી ભણવાનો પૂરેપૂરો શોખ, એટલે હઠાગ્રહ એટલી ને કે કાનમાં જે ઓલી બુટી પહેરાવી હતી ને સોનાની, કાઢીને ઘા કરી દીધો, અને 3 દિવસ સુધી જઈની નહીં। પછી મમ્મીને એમ થયું કે નહીં, ના ના હવે એને ભણવું જ છે ને તો ભણવા દો। પછી બેનને હોસ્ટેલમાં ન મૂકી, અને બંને બહેનોએ અપડાઉન કરી અને બીકોમ પૂરું કર્યું, અને માતા પિતાને સહાય થાય એટલા માટે નાના એવા ટ્યુશનથી શરૂઆત કરી।
1: બરાબર,
2: આવી રીતે સફર યાત્રા શરૂ થઈ।
1: બરાબર,
0: પછી આ શાળા બનાવવાનો અને એમાં કાર્યરત થવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે તમે જ્યારે કોઈ પણ નાનું કાર્ય કરો છો એ નાની જવાબદારી છે, પણ આટલી મોટી શાળા સંભાળવી એ ખૂબ કપરું કામ છે, તો એમાં કઈ રીતે જોડાયા?
2: એ સમયે 2000 વર્ષની અંદર મારા હસબન્ડે શાળા શરૂ કરી, અને એની સાથે અમે બંને સાથે રહીને જ શાળા ચલાવતા હતા। પછી ધીમે ધીમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા, એટલે બધાનું કેવું એમ થતું કે ભાઈ હવે આપણે ગામડે રહેવું નથી। એ સમયની અંદર અમરેલી જિલ્લાની લુણીધાર ગામની અંદર અમે ખૂબ સરસ શાળાનું કાર્ય ચલાવતા હતા અને સંસ્થા ચલાવતા હતા। પછી ત્યાંથી 2012 જસદણમાં આવી અને જોઈન્ટ ફેમિલીમાં સાથે રહી અને તક્ષશિલા વિદ્યા મંદિરનો પાયો નાખ્યો મેં।
1: બરાબર, અને આટલા વર્ષથી આપ આ શિક્ષણ કાર્ય કરી રહ્યા છો,

0: ખૂબ સરસ શાળાનું કાર્ય ચલાવતા હતા અને સંસ્થા ચલાવતા હતા. પછી ત્યાંથી 2012 જસદણમાં આવી અને જોઈન્ટ ફેમિલીમાં સાથે રહી અને તક્ષશિલા વિદ્યા મંદિરનો પાયો નાખ્યો મેં.
1: બરાબર. અને આટલા વર્ષથી આપ આ શિક્ષણ કાર્ય કરી રહ્યા છો,

0: પહેલા શીખવું પડે પછી તમે બાળકને શીખવી શકો. તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો અને એમાં કેવો તમને તફાવત જોવા મળે છે?
1: હવે આમ ગણીએ તો આજથી 20 વર્ષ પહેલાનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણમાં બહુ બધો તફાવત છે. કારણ કે ત્યારનું શિક્ષણ એવું હતું કે બાળકને શાળાની અંદર ભણવા બેસાડી દીધું, એટલે માતા પિતા પોતાની રીતે કામ કરતા હતા અને બાળક શાળાએ ગયું એટલે પછી 2-4 વર્ષમાં એ બાળક પોતે જાતે લેશન કરશે અને બધું જાતે કરતા શીખે છે. જ્યારે અત્યારનું બાળક એવું છે કે માતા પિતાએ જ્યારે શાળામાં એને મૂક્યા પછી પણ માતા પિતાની પૂરેપૂરી જવાબદારી છે કે બાળકને હોમવર્ક કરાવવું. શાળાએ ગયા પછી અત્યારનું શેડ્યુઅલ પણ શાળાનું એવું હોય છે કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ શાળામાંથી અન્ય પ્રવૃત્તિ કહેતા હોય અને માતા પિતાને પણ આમ જોતા એવું લાગે કે મોડર્ન માતા પિતાને પણ સાથે અભ્યાસ કરવો પડે છે, એને પહેલાના સમયમાં નહોતો કર્યો.
2: બરાબર,
0: એટલે એમને પણ શીખતા રહેવું પડે છે સાથે સાથે અને બાળકોને પણ શીખવાડતા રહેવું પડે છે.
2: અને કૃપાબેન, આપણે કોઈ પણ મોટી વ્યક્તિને જોઈએ ને તો એના જીવનમાં એ સૌથી વધારે યાદગાર સમય છે ને એ એના બાળપણનો હોય છે અને એ ક્યારેય પોતાના શિક્ષકને નથી ભૂલતા. કે કોઈ પણ એને યાદ કરવાનું કે સફળતાની વાત આવે તો એ સૌપ્રથમ પોતાના શિક્ષકને જ યાદ કરે છે. અને સોનલબેન, બીજી પણ એક વાત મને પૂછવાનું મન થાય કે માતા પિતાની જે અપેક્ષા હોય છે કે પોતાનું બાળક આ રીતે ભણે, આટલું આગળ આવે, એના વિશે થોડીક વાત કરો.
1: જ્યારે તમે આ વાત કરો છો ત્યારે મને એક વસ્તુ આજના વાલીઓને કહેવાનું મન થાય કે અત્યારના વાલીશ્રીઓ છે એ પોતાના બાળકને ભૌતિક સુવિધાઓ ખૂબ જ પૂરી પાડે છે,
2: બરાબર,
1: પોતાના બાળકને સમય આપતા નથી. એટલે આજના સમયમાં ખાસ તો આપણે આપણા બાળકને મિલકતના વારસદાર નહીં પણ સદગુણના વારસદાર બનાવવાની જરૂર છે. કારણ કે અત્યારના માતા પિતા મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે અને પોતાના ઘરકામમાં પણ એટલા બધા વ્યસ્ત છે કે બાળકને ભૌતિક સુવિધાઓ બધું પૂરી પાડશે પણ એના માટે સમય કાઢી શકતા નથી. તો આજના વાલીશ્રીઓને ખાસ તો એ જ કહેવાનું થાય. અને બીજી એક વસ્તુ એ પણ કહેવાનું મન થાય કે આજના પેરેન્ટ્સ છે ને એ પોતાના બાળકની સરખામણી છે ને અન્યના બાળકની સાથે બહુ જ કરતા હોય છે. બાજુના ઘરેના બાળકોની અથવા તો પોતાના નાના મોટા ભાઈ બહેન હોય ને તો એની પણ બહુ સરખામણી કરતા હોય છે. એટલે ત્યારથી જ બાળક નાનું હોય ને ત્યારથી જો 2-3 ભાઈ બહેન હોય અને એકાદ ભાઈ બહેન હોશિયાર હોય તો તરત જ સરખામણી કરશે. એટલે પેલા બાળકને શું થાય કે નાનપણથી જ એને નેગેટિવ વિચારો આવી જાય છે અને ખરેખર એની અંદર જે છુપી શક્તિ છે ને એ પોતે બહાર કાઢી શકતા નથી. પછી થાય એવું કે ઘણી વખત એક ઘરેથી જયારે માતા પિતા નેગેટિવ કે શાળાની અંદર ઘણી વખત શિક્ષક પણ આવું જ વર્તન કરતા હોય છે કે શિક્ષક પોતે પણ બીજા બાળકો સાથે સરખામણી કરે છે. જ્યારે બંને બાજુથી બાળકને નેગેટિવ પોઈન્ટ મળે ને એટલે એ બાળકનો ખરેખર જે વિકાસ થવાનો છે ને એ નથી થઈ શકતો અને રૂંધાઈ જાય છે. એટલે મારું કહેવાનું ખાસ એ જ છે કે દરેક બાળકની અંદર છે ને ઈશ્વરે કંઈક ને કંઈક શક્તિ છુપાયેલી ઉપરથી મોકલા જ છે એ રીતે. તો પછી માતા પિતાએ એની અંદર જે કાંઈ શક્તિ છે ને એ શક્તિને ખીલવવાનો પ્રયાસ કરે અને બાળક છે એ કંઈક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે.
2: બરાબર. અને દરેક બાળક તો કઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું નથી, પરંતુ એનામાં કંઈક ભગવાને મૂકેલું છે તો એ પ્રમાણે એનો વિકાસ થશે.
0: અને અત્યારના સમયમાં આમ જોઈએ ને તો ઘણા બધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેમ કે તમારી પાસે ઘણી બધી પસંદગીઓ છે કયા કોર્સમાં જવું, કયા કોર્સમાં જઈને પણ તેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં તમે તમારી કાબેલિયત કરી શકો. તો એ પ્રમાણેની સ્કિલ જો તમે ડેવલપ કરો ને તો એ ખરેખર બાળકને વધારે મદદરૂપ થઈ શકે એવું મારું માનવું છે. તો આ બધા વિશે પણ આપણે માહિતી અને માર્ગદર્શન આપણા શાળા લેવલે આપી શકીએ એ વિશે શું આપના મંતવ્યો છે? જેમ કે બાળકમાં કઈ સુષુપ્ત શક્તિ છે તો માતા પિતા ઘણીવાર સમજી નથી શકતા, તો શાળામાં એ શિક્ષકોની કઈ રીતે જવાબદારી બને છે?
1: હવે ઘણી વખત બાળકનું કેવું હોય છે કે શિક્ષક ક્લાસ લેતા હોય ને બાળકને, માનો કે એકાદ બાળક એમાં એવું હોય કે એને ચિત્રમાં જ રસ છે તો ગણિતનો વિષય ચાલુ હશે ને તો એ જો ખરેખર સાચો શિક્ષક છે ને એ સમજી શકશે. અહીંયા ગણિતની પ્રવૃત્તિ ચાલતું હોય પણ એ બાળક પોતે ડ્રોઈંગ જ કરતું હોય. તો ઘણી વખત આવું બનતું હોય તો એ શિક્ષકે એના પેરેન્ટ્સને ઓફિસમાં બોલાવીને એની સાથે વાત કરવી જોઈએ. અને ઘણી વખત એવું થાય કે પછી એના પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ભાઈ મારા બાળકને ગણિતમાં માર્ક્સ નથી આવતા એમ. પણ તો એવા માતા પિતાને આપણે શાળામાં બોલાવી અને એને નાનપણથી જ એની અંદર જે કાંઈ ચિત્રની કળા છે

0: રૂપી શક્તિ છે એ બહાર કાઢવા વિશે એના માતા પિતાને વાત કરીએ, એને એ પણ કહીએ કે તમે આને સરસ મજાની ડ્રોઈંગ બુક લઈ દો, અમે પણ થોડીક મદદ કરશું. અને એમ કરતા કરતા આ બાળક છે એમાં પણ પોતાનું કૌશલ્ય બતાવીને એક આર્ટિસ્ટ બની શકે છે.
1: હા, ખૂબ સાચી વાત છે. અને આપની જે આ શિક્ષણ યાત્રા છે એ આમ જોઈએ ને તો સરળ શબ્દોમાં તમે વર્ણવી, પણ એ ખરેખર અઘરું કાર્ય છે. અને તમારા પરિવારે એમાં કઈ રીતે તમને સહયોગ આપ્યો? કારણ કે પરિવારના સહયોગ વિના તો આ શક્ય જ નથી.
0: આ બાબતમાં તો જો હું કહું તો મારા પરિવારનો પૂરેપૂરો સપોર્ટ છે. પહેલેથી સતત મને કોઈ પણ ગ્રુપમાં જોડાવવું હોય કે કંઈ પણ હોય, અને શિક્ષણની અંદર પણ જ્યારે એમ કે બહેનોનું આપણું એવું હોય કે સાંજનો સમય થયો અને થાકી ગયા તો સુઈ ગયા, પણ રાત્રે ઉઠીને પણ 2 વાગે ઉઠીને પણ મને જો કોઈ બાળક મારા મગજમાં આવ્યું કે ભાઈ આ બાળકને આ જે ગઈકાલે આપણે આ શીખવું પણ એના મગજમાં બેઠું નહોતું, તો એના માટે હવે આવતીકાલે આપણે એના માટે શું વિચારવું, તો એ વિશે પણ મનોમંથન ચાલતું હોય ને હું બુક લઈને બેસી જાઉં કંઈક લખવા, કે પછી આખી રાત ક્યારેક ઘણી વખત એવું પણ બને કે લાઇટ ચાલુ રહે સવાર સુધી, પણ મારા હસબન્ડે કે કોઈ દિવસ એમ નથી કીધું. અને ખરેખર એનો પૂરેપૂરો સપોર્ટ મળેલો છે. અને કંઈક એવું સોલ્યુશન હોય તો હું ઘરે આવીને તરત જ વાત કરું કે ભાઈ આજે આ બાળક એટલું હોશિયાર છે અને છતાં એના માતા પિતાની અપેક્ષા કંઈક વધારે
2: છે,
0: તો એના માટે પણ મને ઘરેથી ઘણો બધો સપોર્ટ મળેલો છે. અને કોઈ પણ બાળક કે પેરેન્ટ્સની એની અંદરનું કંઈ મનોમંથન હોય ને તો હું બીજે દિવસે કોઈ પણ રીતે એનું સોલ્યુશન કરી દેવાનું, કે જેથી કરીને માતા પિતાને પણ એના બાળક પ્રત્યે કઈ નેગેટીવ વિચાર ન આવે, અથવા તો શાળા પ્રત્યે પણ કે એના વર્ગ શિક્ષક પ્રત્યે પણ એવો નેગેટીવ વિચાર ન આવે. અને ખાસ તો આપણો હેતુ એ છે કે એનું બાળક છે એ વધારે ને વધારે આગળ વધે અને સારું પરિણામ લાવે, અને સાથે સાથે સંસ્કાર લાવે એ વધારે મહત્વનું છે. સંસ્કારનું સિંચન કરવું એ ખૂબ જરૂર છે, કારણ કે આપણે અત્યારે સંતાનોનું એવું લાલન પાલન થઈ ગયું છે ને કે કહેવાનું આપણને મન થાય કે સંતાનોને છે ને કેવળ ખાલી ગુલાબના છોડનો જ નહીં, ખાલી ગુલાબનો અનુભવ જ નહીં, પણ એને એની સાથે સાથે એને કાંટાનો પરિચય પણ આપે.
2: બરાબર.
0: તેમને મોટર બાઇક તમે ભલે આપો પણ 10-15 કિલોમીટર ચાલી શકે ને એવી તૈયારી પણ બાળકને એવું પણ તમે શીખવો કે લાલન પાલન ભલે થાય પરંતુ સમય પાલન, વચન પાલન અને નિયમ પાલન પણ એટલું જ જીવનમાં જરૂરી છે.
2: ખરેખર. અને આ બધી આપે જે વાત કરી ને એમાં બાળકના કે વિદ્યાર્થી જે હોય એના માતાનો ખાસ ફાળો હોય છે, કારણ કે વધારે સમય બાળક છે એ ઘરમાં રહીને માતા સાથે વિતાવતું હોય છે, તો જે માતાઓ છે એને આપ શું કહેવા માંગશો કે એમણે કઈ રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ, એમની શું જવાબદારી છે, એના વિશે થોડી વાત કરો.
0: આમ તો જોઈએ ને તો આમ માતાની અપેક્ષા એવી જ હોય છે કે પોતાની અપેક્ષા છે ને એના કરતા કંઈક વિશેષી બાળક પાસેથી લેવા માંગે છે, કે મારા બાળકની ક્ષમતા છે એ પ્રમાણે નહીં પણ ક્ષમતા કરતા પણ કંઈક વધુ પોતાના બાળકમાં ઈચ્છે છે. ત્યારે આપણને એના માતા પિતાને એવું પણ કહેવાનું મન થાય કે તમે છે ને ખાસ કરીને તમારા બાળકને માયકાંગલા ન બનાવતા, એ પણ તમે એને થોડુંક ટાઢ તાપ ભૂખ તરસ વેઠી શકે એવા પણ બનાવો, બરાબર એને ખવડાવો પીવડાવો બધું જ કરો, પણ સાથે સાથે ખાલી આપણે એને મિલકતના વારસદાર નથી કરવાના. અને તમે તમારા બાળકની અંદર ઘણી વખત બાળક કંઈક બોલતું હોય છે ને તો મમ્મી ઘણી વખત સાંભળતા નથી હોતા અને બેસને હવે એમ કહીને બાળકને તરછોડી દે છે, ત્યારે એમ કહેવાનું મન થાય કે નહીં તમે ગમે એવું નાનું બાળક છે ગમે એવું તમે એની વાત પૂરેપૂરી સાંભળો. ઘણી વખત આપણે એવું પણ જોયેલું હોય છે કે એના મમ્મી મૂકવા આવતા હોય છે ને તો મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે, બાળક એની પાસે બાજુમાં ચાલીને આવતું હોય છે, ત્યારે એક શિક્ષક તરીકે અંદરથી એટલો આમ ધ્રાસકો પડે ને એમ થાય કે કમસે કમ તમે રસ્તામાં આવો છો તો તમે બાળકની સાથે વાત કરતા જાઓ, વાતો શેર કરતા જાઓ, કોઈ તમે શાળા વિશે વાત કરો કે હોમવર્ક વિશે વાત કરો કે ઘરની વાત કરો, પણ તમે જો બાળક સાથે થોડો ઘણો સમય વિતાવતા રહેશો ને તો બાળકને આમ વધારે ને વધારે પ્રોત્સાહન મળશે ને આગળ વધશે,
1: એને ખીલવાનો મોકો મળશે.
0: ખીલવાનો મોકો પૂરેપૂરો મળશે.
1: તો આ ખૂબ સરસ આપ કાર્ય કરો છો, તો મને એવું લાગે છે તમે તમારી જે બધી વાતો કરીને તો તમને તમારી દિનચર્યા વિશે જાણવાનું મને મન થાય છે, કારણ કે આ જે બધી તમે પ્રવૃત્તિઓ કરો છો ને એમાં મને એવું લાગે છે કે તમારું વ્યસ્ત ખૂબ જીવન હશે, તો એ વિશે થોડી વાત કરો. કારણ કે આજકાલ કેવું હોય છે કે

0: એક ફરિયાદ છે કે મારી પાસે સમય નથી. તો આપણે સમયનું આયોજન કેવી રીતે કરવું જોઈએ? કારણ કે સમય તો બધા પાસે સરખો હોય, પણ એમાંથી પણ આપણી આવી પ્રવૃત્તિઓ કરવી કઈ રીતે કરવી, અથવા આપણને કોઈ એવી ઈચ્છા છે તો આપણે એમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું?
1: હવે આમ તો મારી દિનચર્યાની વાત કરું તો સવારમાં 4 વાગ્યે તો ઉઠી જવાનું અને 5 થી 6 ડેઈલી યોગા ક્લાસીસમાં જઈને કરવાનું. જો ના જઈ શકે તો ઘરે પણ એટલો સમય તો વિતાવાનો. અને ત્યાર પછી 7 વાગ્યાથી મારું કન્ટિન્યુ શાળાનું વર્ક શરૂ થાય છે તો 1 વાગ્યે પૂરું થાય છે. અને 2 વાગ્યાથી પાછું કન્ટિન્યુ શાળાએ જવાનું, પાછું 3:30 થી ક્લાસીસ ચલાવું છું. એટલે એમાં પણ બાળકોને સતત ક્લાસ હોય છે. અને ત્યાર પછી સાંજના સમયમાં 2 કલાક આમ તો વિચારીએ તો આપણા બાળકો સાથે અને ઘરના સભ્યો સાથે વિતાવીએ છીએ. પણ આ જે મારું કઈ રૂટીન લાઈફ છે ને, ઈ રેગ્યુલર, એમાં હું કોઈ દિવસ આમ તિરાડ પડવા દેતી નથી. કારણ કે આનો સંદેશો છે ને મારે મારા બાળકોને આપવાનો છે, મારા શાળાના બાળકોને. કારણ કે બાળકો પણ ઘણી વખત એમ કહેતા હોય છે કે ભાઈ મેડમ અમે આમ ગયા ને તો હોમવર્ક ન થયું કે આમ ન થયું, અથવા ક્યારેક ખોટું પણ બોલતા હોય છે. ત્યારે બાળકોને એમ કહીએ કે જો ગમે એમ થાય પણ ક્યારેય ખોટું બોલવાનું નહીં, એમ સત્યનો આશરો લેવાનો અને જે છે એ સત્ય કયો. કારણ કે સમય છે એ બધાની આગળ છે. ઘણી વખત અત્યારે વર્તમાન સમયમાં જોઈએ ને તો આમ તો પેરેન્ટ્સ ઘણી વખત બાળકને કહી દે છે કે તમે આમ જવાબ દઈ દેજો, ત્યારે હું તો ખરેખર છે ને બાળકને જ સમજાવું છું. ભલે મમ્મી પપ્પાએ કીધું ને એ વાત સાચી હશે, પણ છતાંય બાળકને એમ જ શીખવીએ આપણે કે ભાઈ જે સત્ય છે ને એ કહી દેવાનું. કોઈ દિવસ શાળાએ આવીને ખોટું નહીં બોલવાનું. જે ગુણ આપણો એક વખત આપણામાં આવ્યો અને એ છે કે જો બાળકને વાત એ કરીએ કે તમે જો 1 વખત ખોટું બોલશો ને તો તમારે 100 વખત ખોટું બોલવું પડશે,
2: બરાબર.
1: અને છતાંય ખોટું એ ખોટું જ રહેશે. એટલે કોઈ પણ તમારી અંદરની કઈ મૂંઝવણ છે, જે કઈ છે, શિક્ષકને એક માતા તરીકે આવીને તમારે બધી જ વાત કરવાની. તમારે ઘરની અંદર કઈ પ્રોબ્લેમ છે, હોમવર્ક નથી, કઈ નથી આવડતું કઈ, તો એક શિક્ષકને તમે બિંદાસ વાત કરો,
2: બરાબર.
0: એટલે એમ કહે ને કે બાળકો જે આપણે એમને સૂચના આપીએ ને એના કરતા એ જોઈને વધારે, અનુકરણ કરીને વધારે શીખતા હોય છે. એટલે એક સાચું ઉદાહરણ આપવા માટે પણ આપણે એટલું પાલન આપણે પણ પહેલા કરતું રહેવું પડે.
1: મેડમ મોન્ટેસરીએ પણ એક આખા વિશ્વને એક શિક્ષણની અદભુત દિશા આપી છે કે હે ઈશ્વર મને મારા બાળકને સમજવાની શક્તિ આપજે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકને આપણી સામે આવીને ઉભું રહે, અથવા ઘણી વખત એવું પણ બને કે આપણને ન જોઈએ ને તો એ બાળક ક્યાંક ગોતતું હોય છે. આજે આ ટીચર આવ્યા નથી, પણ ત્યારે આપણે સમજી અને બાળકની વ્યથા પણ જાણીએ અને બાળકની અંદર જે કાંઈ છે એને પણ શક્તિને ઓળખીએ અને વધુ ને વધુ જેટલો બાળકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ. અને ખાસ એક બહેનોને માતા તરીકે એક એની એવી વાત હોય છે કે અમને સમય મળતો નથી, પણ મારું કહેવાનું થાય કે ઈશ્વરે બધાને સમય સરખો જ આપ્યો છે, બધાને 24 કલાકનો સમય આપ્યો છે. પણ સમયનો સદુપયોગ કરતા શીખીએ તો ખરેખર આપણે જીવનમાં આગળ વધીશું.
0: અને આ સાથે સોનલબેન તમે અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છો. જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે એમાં પણ આપ કાર્યરત છો, તો એના વિશે પણ થોડી વાત કરો.
1: હવે જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેમાં પણ અમે જે ગરીબ વર્ગની બહેનો છે એને એના ઉત્કર્ષ આગળ વધી રહે તેના માટે અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ. વર્ષની અંદર સ્ટીમન ક્લાસ કરાવીએ છીએ, બ્યુટી પાર્લરના ક્લાસ પણ કરાવીએ છીએ, અને ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન 2 વર્ષે એકાદવાર એ પણ કરાવીએ છીએ.
0: વાહ, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક સાથે આપ જોડાયેલા છો. અને આ સાથે આમ કહીએ ને કે શિક્ષકનું કાર્ય ક્યારેય, તમે જે વાત કરી ને કે એ સામાન્ય
2: નથી હોતું,
0: એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જેની સાથે વાત કરી એમણે પૂરું પાડ્યું છે. તો આ સાથે સોનલબેન આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા સર્વે શ્રોતાઓને આપ કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
1: હવે અંતે મને એક સરસ, આમ તો ગાવાનો મારો શોખ છે,
0: જી,
1: એટલે એ શોખને લઈને એમ થાય કે એક પ્રેરણા મળી રહે એવું કંઈક હું ગીત ગાવા ઈચ્છું છું.
2: ચોક્કસ.

0: વાહ ખરેખર આ પંક્તિમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે કૃપાબેન.
1: હા, અને એમ કહીએ ને કે શિક્ષકોનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી ન શકીએ, તો એ ખૂબ સાચી વાત છે. અને એમણે ચિંધેલા માર્ગ પર બસ જો આપણે ચાલીએ ને તો આપણું જીવન સફળ બને એ ચોક્કસ વાત છે.
0: અને કૃપાબેન, આટલી સરસ આપણે માહિતી સાંભળી, આવી સરસ વાતો સાંભળી,
1: હા,
0: તો શ્રોતાઓ પણ કદાચ સોનલબેન સાથે વાત કરવા માંગતા હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય,
1: હા,
0: તો આપણે સોનલબેનનો મોબાઈલ નંબર આપી દઈએ.
1: ચોક્કસ. સોનલબેન ચોથાણી, તેમનો નંબર છે 98 91 48 894 41 894, એટલે 9879041894.
0: તો આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપ મેળવી શકો છો. વાહ સોનલબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: અંતે આમ તો હું એટલું કહીશ કે આમ તો હું રેડિયાની દીવાની છું કે 26 વર્ષની અંદર અત્યારે રેડિયાને જો કઈ થાય તો નવો રેડિયો મારા બીજા દિવસે મારા ઘરે આવી જતો હોય છે. તો આ 26 વર્ષથી સવારની કૃષિ માહિતી, પછી રવિવારની બાલસભા છે, બહેનોનો સહિયર કાર્યક્રમ છે, યુવાણી, અને સાંજે જોઈએ તો એ ગામનો ચોરો, આમ અનેક ગીત સંગીતથી ભરપૂર અને રેડિયોના માધ્યમ દ્વારા અમે સાંભળીએ છીએ. અને એટલું હું કહી શકું કે સાંજે આવી અને રેડિયો જ્યારે ચાલુ કરીને ત્યારે એમ કે આખા દિવસનો થાક મને ઉતરી જાય છે.
0: બરાબર.
2: તો આજના દિવસે હું આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જે રેડિયો રોજ સાંભળતી હતી એ જ આકાશવાણી પર આજે મને પહોંચવાનો મોકો મળ્યો એ મારા માટે એક ખૂબ ઉત્તમ તક મળી છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.
0: વાહ કૃપાબેન, આ વાતની તો આપણને ખબર જ નહોતી કે સોનલબેન એક શ્રોતા પણ છે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

0: વાહ કૃપાબેન, ખરેખર મજા આવી, ખૂબ સરસ આપણને માહિતી મળી. અને એક શિક્ષકનું કામ છે ને એ ખરેખર સહેલું નથી.
1: આજના કાર્યક્રમમાંથી ઘણા બધાને એમાંથી પ્રેરણા પણ મળશે.
0: અને શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઇમેઇલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો.
1: કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360

0: gmail.com rajkotshayyar@gmail.com સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

મોસ્ટ જાણીને આપ સાંભળી રહ્યા હતા રચનાથી મુકેશ જોશીની સુરંગ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર લખવા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક.

સભા સ્થાને કેબિનેટ સાથેદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઈરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલેરા પરેડ યોજાઈ હતી. સિક્કિમ

0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગીતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખોટનો અહેવાલ સાંભળીએ.
1: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉर्पोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता मैदान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्कूल का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खोट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: केंद्रीय गृह मंत्री अमित शाह ने जनावे के देश में सरहदों से 15 किलोमीटर के अंदर कोई पण गैरकायदेसर बांधकाम ने क्यारे चलावी लेवामां नहीं आवे. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेन देन पूरी तरह कानूनी नियमों के अनुसार हो, बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृहमंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया. आनंद पाठक.
0: भारत और चीन ने सरहदी विस्तारों में परिस्थिति की समीक्षा करी और सुलह शांति जाळववा में थयेली प्रगति पर संतोष व्यक्त करो. बन्ने देशों भारत चीन सरहदी बाबतों पर सलाह और संकलन माटे कार्यकारी पद्धति ने 35वीं बैठक दरमियान परिस्थिति की समीक्षा करी हती. आ बैठक गईकाले बेइजिंग में योजाई हती. विदेश मंत्रालय जणाव्युं कि चर्चाओ रचनात्मक और भविष्यलक्षी हती. बन्ने पक्षोए सीमांकन, सरहद व्यवस्थापन, मेकेनिज्म निर्माण और सरहद पार सहयोग संबंधित मुद्दाओं पर चर्चा करी हती. રાજીનામા ની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથેદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી બી કે શિવકુમાર, જેઓ સિદ્ધરામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે, બી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે.
1: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAB ને ફોલો કરશો.
0: નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાલ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31 મે અને 6 અને 7 જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાલ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ QAT.NTA.NIC.in પરથી ડાઉનલોડ કરી શકશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7 તારીખે છે તેમના પ્રવેશ કાલ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12 પરીક્ષાની પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. CBSE ધોરણ 12 પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વન ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વેને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. राष्ट्रपति द्रौपदी मुर्मू ने देशवासियों ने ईद की शुभेच्छाएं पाठी है। उपराष्ट्रपति सीपी राधाकृष्ण ने ईद उल अजहा ने लोगों ने शुभेच्छा पाठवता आशा व्यक्त करी कि आ पवित्र प्रसंग बदा माटे शांति खुशी और सद्भावना लाशे। प्रधानमंत्री नरेन्द्र मोदी ईद की शुभेच्छाओं पाठवता सोशल मीडिया पोस्ट में जणाव्युं कि आ प्रसंग समाज में भाईचारा और खुशी की भावना ने वधु गाढ़ बनावशे। तेमणे दरेक ने सफलता और सारा स्वास्थ्य माटे प्रार्थना करी हती। ईरानना इस्लामिक रिवोल्यूशनरी गार्ड कॉर्प्से दक्षिणमां अमेरिकन दलों द्वारा करवामां आवेला ताजेतरना हुमलाना प्रत्युत्तरमां आजे वहेली सवारे अमेरिकन बेस पर हुमलो कर्यो छे। ईराने कह्युं के तेहरानो ताजेतरनो जवाब अमेरिकाने गंभीर चेतवणी छे अने तेनी आक्रमकता यथावत रहेशे। बुधवारे रात्रे अमेरिकाए ईरानना लश्करी मथकने निशान बनावता नवा हुमला कर्या बाद ईराने आ जवाब आप्यो हतो जे अमेरिकन दलो माटे खतरो छे। अमेरिकन दलों द्वारा दक्षिण ईरान में होर्मुज स्ट्रेट नजीक करवामां आवेला मिसाइल हुमलाओं ने कारण ईरान अने अमेरिका वच्चे तनाव वध्यो छे। कुवैतना हवाई संरक्षण दलों मिसाइल अने ड्रोन हुमलाओं ने जवाब आपी रह्या छे तेम सेनाना जनरल स्टाफे जणाव्युं हतुं। अधिकारीओए लोकोने संबंधित एजेंसीओ द्वारा जारी करायेली तमाम सुरक्षा अने सलामती सूचनाओनुं पालन करवा अपील करी हती। अमेरिका द्वारा ईरान पर नवेसरथी हुमलाओ कर्या बाद तेलना भावमां तीव्र उछाळो आव्यो छे जेमां बंदर अब्बासना लश्करी स्थळने निशान बनावामां आव्यु छे। वैश्विक तेल बेंचमार्क ब्रेंट 3.75% वधीने $97.83 प्रति बेरल थयो छे जयारे यूएस ट्रेडेड क्रूड 4% वधीने $92.22 पर पहोंच्यो छे। विश्वना तेल अने लिक्विफाइड नेचरल गेस एलएनजी पुरवठानो लगभग पांचमो भाग सामान्य रीते स्ट्रेटमांथी पसार थाय छे। होर्मुज स्ट्रेटने फरीथी खोलवा माटे टूंक समयमां सौदो थवાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન

0: અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વલસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. તેમાં કલોલના ખાતરાજના તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ મોટાભુવાણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલંબ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદની સભા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા બેરેજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહબાદ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લા, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન કરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક મારાયાની નિમણૂક થઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભાઈ વાલાની નિમણૂક કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી. આ યોજનાના લાભાર્થી રસેલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી.
1: યોજનામાં જોડાયેલા છે તેમાં અમારા ગ્રુપ છે, ગ્રામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નવા આજીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000ની સહાય મળેલી છે, જેમાંથી અમને 7 ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. અને અત્યારે અમારી બહેનો છે તે પોતા ઘરેથી જ પોતાની વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
0: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. 1.5 વર્ષ પહેલા બનેલી ઘટનાની સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લાએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
2: દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ એફએસએલ વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી કે શુક્લા સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજે રોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એની સજા અને 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
0: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાના જંગલયાનના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી.

પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30 મે થી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાના 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનું સમાચાર પત્ર, રજૂઆત કરતા વિપુલ પુરોહિત.
1: પંચમહાલ જિલ્લાના ગ્રીષ્મ ઋતુ માટેના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રાકૃતિક જીવનશૈલીના ભલમહોર સોળે કળાએ ખીલી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં અને સ્થાનિક સ્વરાજ્યની નવી જવાબદારીઓથી રાજકીય પદ પર નવા સુકાનીઓ કાર્યરત થતા જનજીવનને સીધા સ્પર્શતા આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લો આજે વિકાસ સાથે વિશ્વાસના સૂત્રને સાર્થક કરતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યના રાજકીય વિકાસની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાતા ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની નિમણૂક સાથે શહેરના વિકાસની નવી દિશા મેળવવાની આશા વ્યક્ત થઈ છે. સાથે જ શહેરા નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના અનેક પદો પર નવા નેતૃત્વની પસંદગી થઈ છે, જે આગામી સમયમાં વિકાસ કાર્યોને ગતિ આપશે તેવો આશાવાદ પંચમહાલવાસીઓએ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો ઉત્સાહ પણ પંચમહાલમાં જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો સહિત સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો. પંચમહાલમાં આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોમન કેન્સર સ્ક્રીનિંગ અને રહેલા નિદાન માટે વિશેષ તાલીમ કાર્યક્રમ થકી એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ કર્મચારીઓને સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે 14 વર્ષની દીકરીઓ માટે એચપીવી રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચલાવવામાં આવતા 19,000ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 11,000 દીકરીઓનું રસીકરણ પૂર્ણ કરાયું હતું. આ પ્રયાસ મહિલાઓના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-31 સ્નાતક અભ્યાસક્રમોમાં કળા, વિજ્ઞાન, વાણિજ્ય અને વ્યવસાયિક ક્ષેત્રના કોર્સમાં પ્રથમ વખત ભરતનાટ્યમ, કથક, સંગીત, નાટ્યકલા, જીઓગ્રાફી, ફિલોસોફી, સ્ટેટિસ્ટિક્સ, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ, બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2027થી ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ કોર્સ પણ શરૂ થનાર છે. બીસીએ, બીબીએ અને બીએસડબલ્યુ અને બીકોમ એકાઉન્ટન્સી જેવા કોર્સ ઇંગ્રેજી માધ્યમમાં પણ ઉપલબ્ધ રહેશે. યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક ટ્રેક, ડિજિટલ સ્ટુડિયો અને આધુનિક લાયબ્રેરી જેવી સુવિધાઓ સાથે વ્યાજબી ફી અને શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવનાર હોવાથી ઘરઆંગણે પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓને લાભ મળશે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પ્રાથમિક શાળાએ ગુજરાતનું પ્રથમ મેથ્સ પાર્ક તૈયાર કરીને રમતા રમતા શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલના ગણિતનો અનોખો બગીચો બનાવતા ચોપડીના પાનાથી મેદાનના પાયા સુધી પહેલ થકી બાળકોને ગણિત વિષય ડરના બદલે મનોરંજક બન્યું છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર અજય દહિયા સહિત વિવિધ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે પોલીકેર ઇન્ડસ્ટ્રીઝમાં કેન્દ્ર સરકારની પીએમ સેતુ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત હાલોલની આઈટીઆઈને હબ અને જિલ્લાની અન્ય આઈટીઆઈને સ્પોક તરીકે વિકસાવવાના નિર્ણયના પગલે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાશે. લોન્ચિંગ પ્રસંગે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અભ્યાસક્રમ સુધારા અને આધુનિક તાલીમ પર ચર્ચા પણ થઈ હતી. આ પહેલથી જિલ્લામાં કૌશલ્ય વિકાસને વેગ મળશે અને યુવાનો માટે રોજગારના નવા અવસર ઉભા થશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઈ રિક્ષામાં સફર કરી વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ચાંદલગઢથી શહેરા અને ત્યાંથી પંચાવૃત ડેરી સુધી ઈ રિક્ષામાં મુસાફરી ભારતમાં બનેલી ઈ રિક્ષાનો ઉપયોગ કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના વિઝનને

0: સમર્થન આપતા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લામાં 19-20 મે 2026 બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન અને ત્યારબાદ હાલોલ સુધી એસટી બસમાં મુસાફરી કરી અને ત્યારબાદ તેઓ હાલોલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય કાર્યક્રમમાં સાયકલ ચલાવીને પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ પેટ્રોલિયમ બચત માટે જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. ઉપરાંત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મહિલાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીને અક્ષમ્ય ગુનો ગણાવી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી લઈને ટેકનોલોજી આધારિત તાલીમ સુધી અને ઈમાનદારીના ઉદાહરણોથી લઈને પર્યાવરણ જાગૃતિ સુધી પંચમહાલ જિલ્લો સમૃદ્ધ, સુરક્ષિત અને સંસ્કારિત સમાજ તરફ આગળ વધી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે પ્રસિદ્ધ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણી ના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણી ના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણી ના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

પ્રસારણ અને પ્રસારણના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે.

0: There is significant development for wildlife conservation in Gujarat and Kutch. Four cheetahs from Madhya Pradesh will be relocated to the Brinley grasslands in Kutch. The National Tiger Conservation Authority, NTCA, and the Cheetah Steering Committee have approved the translocation of two male and two female African cheetahs currently rehabilitated in Madhya Pradesh to the Brinley grassland ecosystem. In this move, Gujarat is set to become the second home for cheetahs in India after the Kuru National Park in Madhya Pradesh. The festival of sacrifice, Eid al-Adha, or Bakrid, is being celebrated with religious fervor and gaiety in various parts of the country today. People offered prayers in Eidgahs and mosques this morning. Yet, or they exchanged Eid greetings. Eid al-Adha is celebrated to commemorate the willingness of Prophet Abraham to sacrifice his only son in obedience of God's command. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan, and Prime Minister Narendra Modi greeted the people on the occasion. India and China have reviewed the situation in border areas and expressed satisfaction with the progress made in maintaining peace and tranquility. The meeting was held during the 35th meeting of the Working Mechanism for Consultation and Coordination on India-China Border Affairs held in Beijing yesterday. The two sides discussed issues pertaining to delimitation, border management, mechanism building, and cross-border cooperation. In badminton, India enjoyed an impressive day at the Singapore Open today with Lakshya Sen, PV Sindhu, the men's doubles pair of Chirag Shetty and Satvik Sairaj Ranki Reddy, and the mixed doubles two of Dhruv Kapila and Tanisha Crystal, all advancing to the quarterfinals. And with that, we end this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કવર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસ સ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો. અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી તેમ આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. કેન્દ્રીય ગૃહમંત્રી જિલ્લાની સંભવિત મુલાકાતે આવનાર છે ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લાના વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો. કચ્છમાં ઈદ ઉલ અઝહાની શાંતિપૂર્ણ ઉજવણી. મસ્જિદો

είναι μάλιστα βάδι μου στην πυρεδρό, υπάρχει μου βέβαια βάδι. Αντιπούρμα κάρμα έχει δάρου, σαν θε μπίτζερ πέρα, πολύ σε βασού τρει μπουτελ δάρου, μπίκαρ σε ήτ, άρχι πέντε μπέσει λαχνό μου δαμέλ, τζεπτε καλού. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શનિવારથી મંગળવારના ચાર દિવસના ગાળામાં રાજ્યમાં અલગ અલગ સ્થળે પવન ગાજવીજી સાથે વરસાદ વરસવાની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

મિત્રો, આપ સૌને ઈદ અલ અધા મુબારક. આજની આ ઈદ તમને અને તમારા પરિવાર માટે શાંતિ, સમૃદ્ધિ અને ખૂબ ખૂબ આશીર્વાદ લાવે. તમારા બલિદાન અને પ્રાર્થનાઓ સ્વીકારાય અને તમારું હૃદય શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ગુલમહોર કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ મોહમ્મદ ઇરફાન, સઈમ ભટ્ટ અને અરિજિત સિંગને. ફિલ્મ મર્ડર 2.

आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ સુનિધિ ચૌહાણ અને અસિસ કોર્ની ફિલ્મ અયારી.

0: Nasıl diyeceğim? આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ પ્રથમ વિજય ભરાડના કંઠે પ્રાચીન ભજનો અને ત્યારબાદ બાબુલ બારોટના કંઠે વીર માંગરાવાળો આ લોકવાર્તા સાંભળશો. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજબી ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-4090. શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજબી ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી છ

0: થી છ વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07932258490.
1: મિત્રો, વિજય ભરાડના સ્વરમાં ગોરખનાથની આ રચના સાંભળીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રી ગાંધી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્ર માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 409. શું તમે જાણો છો કે સરકારશ્રી ગાંધી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્ર માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 409.
1: મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે વીર માંગડા વાળો આ લોકવાર્તા સાંભળીએ બાબુલ બારોટના કંઠે.
2: વાતો ને વિગતાડીયું જણ જણ જીજવ્યું, જેડા જેડા માનવી પછી કરે એડી એડી વાતડીયું. જેવો માણા હોય એવી વાત હોય. વાતો તો અનેક પ્રકારની છે. સ્વર્ણિકતાની વાતો, વેપારીની વાતો, મર્દાનગીની વાતો, પણ અમારે ઘરે ગુજરાતની ભરતીગર ભૂમિકાની નાખે જે પ્રેમના પ્રસંગો પડ્યા છે એ તો અદભુત છે. બાપ અમારો કવિ લખે છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, રતિ એક જો સબમાં સંચરે પછી સબ તન કંચન હોય. એનો પ્રેમ છે કૃષ્ણ અને રાધાથી માંડી આજ સુધીના કંઈક એના પ્રસંગોની માલિકા એવો ઝબકારો માર્યો છે. પણ આજ જે વાત કરવી છે એ સ્વર્ગની ધરતી માથે એમ કહેવાય કે પ્રેમની કઈક ગાથાઓ પડી છે. પણ આજ માંગડાનો અને પદ્માવતીના પ્રેમનો જે પ્રસંગ છે એ લોક હૈયાની વેલીમાં વસી જાય છે ત્યારે અમારો કવિ લખે છે કે એવું પાણું અંધારી રાત જીરો જીરો જીરો જીરો વરસાદ, એ વરસાદની વેલીમાં એમ કહેવાય છે કે તિહાર ગયા થોડા પડતા કાળા અને એમને કોઈક વચ્ચે વાત થઈ કે બાપા ગજબ થયો. શું થયો? અરે ચમત્કાર થયો. કેવો ચમત્કાર થયો? ભેટ પૂજા કરી એની ફેરામણી કરી અને ઉતાવળે પગલે ચારણ હાલી નીકળ્યો. હાલી નીકળ્યો એટલો નહીં પણ માંગડાના ટીંબે થઈ નીકળ્યો ને એના મનમાં એમ કે હું હામે ગામ બીજી વાર પહોંચી જાઉં. અફણને બંધાણી અને બંધાણી મારા અફણ ખૂટી ગયું એના કારણે ચક્કર ખાઈ અને નાડી મંડી તૂટવા પડે ઉઠો. પણ એ ટાણે એક સફેદ વસ્ત્રની વાલિકા જુવાન બંકડો, આહાહા કાળી રાતની વાલિકા ધોળા લુગડા એટલો બધો પ્રકાશ પાથરતા હતા એ મળે આવી અને આમ અફીણના એ ધોબાનો હાથમાં લઈ ચારણને કીધું કે લો વધવા બાપ તમે ત્યાંથી કટાણાથી ગુમતીએ મોકલ્યો છે. એક ટાણે ચારણે અહુંબો નો કહુંબો લીધો અને કહુંબો હોય અને મારતે ઘોડે દોડતે પગે સેક કાંટાળે આવી અને ગમત ને કીધું કે બાપ ભણવા તારે સિવાય બીજો કયો રાજપૂત એવો હોય કે ચારણને આ કહુંબો કાંટાળ્યો. અને એ ટાણે ગોમતીએ કીધું તું કે બાપ અફીણ આ આખા ગામમાં ક્યાંય ગોતવા જાઓ ને એક કણી જણા નહીં તો તમને મેં મોકલ્યું ક્યાંથી હોય? નકી નકી નકી બાપ, એ માંગડા વાળો બીજું કોઈ નહીં. અને તેની વાત ઉપડી કે માંગડા વાળો કોણ? માંગડા વાળો કોણ? અને તેની વાત નીકળી કે આ માંગડો એ જ કે જ્યાં ધરતીમાં પટેલની વાલીપા જેની આજ બજારની વાલીપા, ગામડાની વાલીપા, શહેરની વાલીપા જે થોભે થોભે રાતું થાય છે એ કાણાની માલી પર જઈને પ્રેમ ભલો માંગલો ભલે ઉભો હતો ને એ માંગણા વાળો. અને એટલું જ નહીં પણ દેવતાની નગરી ધોની એનો મહેલ મહેલની માલી પર માંગણા મહેમાન બન્યો હતો. મહેમાન બન્યો એટલું નહીં પણ એને કારણે એમ કહેવાય છે કે એ માંગણા વાળો સૂતો તો આંખ દુખે છે અને એવા કારણે દેવતાની નગરી ધૂમલીની માલી પર ઈ કાયવળ ગામનો કાઠી ચાળવો બાયલ ગાયુના ધણને વાળવા માટે થઈને નીકળ્યો છે. દુશ્મનોનો ગાયો રહી અને ગાયુના ધણને પાછી વાળવા નીકળ્યો અને તેથી એમ કહેવાય કે મામાના મનમાં એમ થયું કે બાપ હવ વારે ચડજો ગાયુને બચાવવા દોડજો. માંગડા વાળાને કોઈ જગાડતા નહીં કારણ કે પારખી થાપડ કહેવાય પૂર્ણનો કહેવાય અને પાછો ઈ ભાણેજડો કહેવાય. આખું ગામ એમ કહેવાય છે કે ધીગાળાની માલી પર નીકળ્યો હતો અને એવે ટાણે માંગડાની નીંદર ઉડી માંગડાને ખબર પડી બહાર આવ્યો જોયું ગામ ક્યાં મામા ક્યાં મોહાલિયા ક્યાં અને તેની ખબર પડી કે ગાયુના ધણને બચાવવા માટે થઈ નીકળ્યા છે. અને તેની ભર જોવાની વાલી પર રાજપૂતના મનમાં થયો કે આય આય આય બાપ હું રાજપૂત છું હું પલગમાં પથારીમાં પડ્યો રહું અને ગાયુને બચાવવા માટે થઈને આખું ગામ જેની ધીગાડાની વાલી પર જાતું હોય તો મારું રાજપૂતાનું પણ લાજે એમ કરી નીકળ્યો મારો મારો નીકળ્યો મામી હાથ પાડે ન પાડે પાટણના વાણિયાની દીકરી ઝરૂખાની માલી પાસે જોતી હોય નામ પદ્માવતી ઉષાને જોવાની હજી આવતી થી રુદ્રતાથી રૂપાળી ખગ લાવતી થી છૂટા કહી છે કાળા રૂપાળા કેવું ચિત્ર જોયું સામસામી આંખ મળી માંગડો અને પદ્માવતી ની આંખ એક મળી અને માંગડા વાળાની સામે જોઈને પદ્માવતી એટલું કીધું તો બાપ કે અમે તો વેપારી વાણિયા તમે રાજાની રીત પણ પૂર્વ જન્મની પ્રીત આ ભવે મળ્યા માંગડા માંગડા મળ્યા છે પૂર્વ જન્મની પ્રીત નો આ ઝબકારો થયો એક વાર અટકી જા રોકી જા અને મારા મેલાતું ની માથે પાહા પાથર્યા છે ચોપાટ માંડી છે અને સોગઠી નો ઘા કરતો જા પછી જા. પણ માંગડા વાળો રાજપૂત છે એ વાત ને ભૂલ્યો નહીં. પદ્મા પ્રેમ સાચો પણ હું ગાયુની વારે ચડ્યો છું અને ગાયુની વારે ચડેલો બાપ હું આજ પિતળિયા પાસાલી સોગઠા રમવા બેહું ને તો મારું ક્ષત્રિય પણું લાગે મારી રાહ જોજે વાત જોજે હમણાં ગાયુને બચાવી આવું છું કામ કરી. અને એમ કહેવા છે કે ઘોડાને મારી મૂક્યો તેની રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી થઈ ગમણે મોરની હાકે ધૂજે ભાકે ધૂડું ફાકે તોય લડે મેદાને મરવા અફસર વરવા મરદ કસુંબલ રંગ ચડેજી મરદ કસુંબલ રંગ ચડે એવો ભરદાગી નો માથે રંગ ચડી ગયો તો અને બરાબર એમ કેવા છે કે રણ મેદાન ની માલી પાસે દુશ્મનો લડક ની માલી પાસે મામા જે ગાયું ને બચાવવા માટે ગયા હતા એ જ માર્ગે મંગળો દોડ્યો અને હોનેર ને મુઠ વાળી ઉલટી બછુટી હોનેર ની મુઠ વાળી જેમ સંસાર ખેંચી અને દુશ્મનો નાયમ કેવા છે કે ઝાટકા મંડ્યો બોલાવા તેદી બાયલ ચાવડો એમ કેતો તો ભણ્યા તું છોકરું છે પાછો વળી જા હજી તારે મરવાની વેળા નથી થઈ લડવાની વેળા નથી થઈ વળી જા પાછો. પણ માનો ઈ માંગડો કહેવાય માન્યો નહીં બાપ રણ મેદાન ની વેલી પર માંગડો એક એક દુશ્મન ને એક એક ઘાર મારી અને ગાયુના ધણને બચાવતો હતો પણ પાછળથી કપટી માણસો આવી અને કઈક માણસો ને ઘાયલ કર્યા અને એવે ટાણે જીવ જરા પદ્મા ની આદમાં જા ઘુસે ઈજ ટાણે માંગડાના હૈયાની માલી પાસે દુશ્મનનું ભાલું આવીને ભોકાઈ ગયું. ભાલું ભોકાઈ ગયું એટલું નહીં પણ એમ કહેવાય છે કે મર્દ માણા અભિનય ટેકો આપે એવો મર્દ માણા રણ મેદાની માલી પાસે પડ્યો. એ જા એ જા એ જા માંગડો વિધાણો આખું સૈન ભૂંડે મોઢે પાછું વળ્યું. આ બાજુ ઝરૂખાની માથે પદ્માવતી રાહ જોતી ઉભી છે કે હમણાં આવે હમણાં આવે હમણાં આવે. પદ્માવતી બોલતી હતી શું કહેતી હતી કે બાપ પાઘડીઓ વાળા બચાસ અનિયા

0: આંગણો હે બાપ, પાઘડી વાળા તો કઈક માણસો આવે, પણ આટાળી પાઘડી મારા માંગડા ની મને દેખાતી નથી. અને ટાણે જોયું તો પાછળ થી કઈક માણસો નીકળ્યા, પણ ઈ ઘોડા ની માથે માંગડો મરાણો હતો. એને જોયો ત્યાં તો પદ્માને એમ થયું કે હાય હાય હાય હાય બાપ, માંગડો ગયો. વાત આટલા પૂરી થતી નથી બાપ, પણ માંગડાનો જીવ છે ને એ પદ્માવતીમાં રહી ગયો, તો એનો જીવ મોક્ષ નો પામ્યો, એની પ્રીતની રીત અધૂરી રહી. અને એ માંગડામાંથી બાપ ભૂત સર્જાણો, ભૂત સર્જાણો ને ઈ વડલાની ડાળી માથે જેદી એમ કેવા છે કે ઝીણા ઝબકારા કરતો ભૂતડો જેદી એમ કેવા છે કે પ્રગટ થયો હશે, એની વેદનાને કોણ સમજે? વ્યથાની આગને કોઈ સીમાડા હોતા નથી, આંસુડા પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી. એટલે જ અમારો કવિ લખે છે કે જયારે દિલ બળે છે ત્યારે એના ધુમાડા હોતા નથી. હૈયાની વેદના મંડી થવા, આ બાજુ પદ્મા રાહ જોવે માંગડા વગરની એકલી મંડી જોડવા, આ બાજુ માંગડો પદ્માના વિરહની માલિકા, અવગત્યો જીવ થયો, મોક્ષ મળ્યો નહીં, ભૂત સર્જ્યો. હવે બન્યું શું? ઈ ટાણે એક વાણિયાની જાન યાથી નીકળી, વાણિયાની જાન રોકાણી, રોકાણ કર્યું. અરસી વાળા ગામનો રાજપૂત એમ કહેવા છે કે વડલાની નીચે આમ તળાવડામાં પાણી પીવા માટે ગયો, આમ પાણીનો ખોબલો ભરે ન ભરે, ખોબલાની માલિપા એને ગરમાવો લાગી ગયો. થયું કે ઓહો, આ શું હશે? આટલી શીતળ સાયડાની માલિપા ઢાઢા પાણીમાં, આ ઉની વરાળ જેવા, આ હુડા જેવા આ પાણી આવ્યું ક્યાંથી? આમ ઊંચે જોયું તો બે ધ્રુવના તારા જેવી આંખમાંથી બાપ લોહીના ટીપા પડતા હતા. હરસિંહ વાળા એટલું કીધું, કોણ છે? ખબર નથી, ઓળખાણા. રડતા રુધિએ વડલાની માથે ભૂતની અવસ્થામાં માંગડો બોલ્યો, તો બાપ મને ઓળખ નહી, મારો બાપ થી ભૂલી ગયો, કોણ છે મને બાપ કેનાર? અને તેદી માંગડાએ કીધું તું કહે બાપ, તું બાપ હું તારો બેટો, હે હરસિંહ મને ઓળખ નહી, હું માંગડા વાળો છું. માંગડા વાળા? તારી આ હાલત, તારી આ દશા કેવી રીતે? અને તેજી માંગડા વાળો પોતાના બાપ ને એમ કે છે, કાકા ને એમ કે છે, કાકા રણગઢાની માલી પર ગયું ને બચાવવા માટે જતો, અને તેજી એમ કેવા છે કે મારે હૈયાની માલી પર ભાલો ભોકાઈ ગયો, હું એમ કેવા છે કે રણ મેદાનમાં પડી ગયો, પણ મારો જીવ પદ્માની પાસ પાસ ફરે છે. કાકા બચાવી લે કાકા, આ મર્યા પછી મને મોક્ષ મળતો નથી, આ મળવા હાટો થઈને તારી મદદની જરૂર છે, ક્યાં જાત? અને તેજી કીધું તું કાકા, એક તમે પાટણ જાય છે, પદ્માવતી ની આ જાન છે, વાણિયા છે. અને તેજી માંગડે કાકલું દીકરી હતી, કાકા હું આજ જોડી પ્રાર્થના કરીને ભૂત થઈ તને પ્રાર્થના કરીને કહું છું કે એક વાર મારી મોક્ષ માટે થઈ અને મને મારા ઉપર રહેમ કર, રહેમ કર, રહેમ કર. શું કરું? તો કે કાકા એક માર્ગ છે. શું? કે પદ્માનો આ ભૂતિયો વર લાડો છે ને એ કદરૂપો છે, એક કામ કર, એની ભેળા મને લઈ જા અને પદ્માની સાથે મને ખાલી ચાર ફેરા ફેરવી દે, પછી હું પાછો વળી જઈશ. અને તેદી કાકાએ કીધું, બેટા માંગડા આ તો વાણિયા છે, વાણિયા એટલે ખાલી ભૂતની વાત.
1: મિત્રો, લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 સિંધીમાં સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે આજે તેમણે ગાંધીનગર અને અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી. શ્રી શાહે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર, ખાતરજ, મોટી ભોયણ અને જલુંદ ખાતે તળાવો, નવનિર્મિત વાંચનાલયો, પંચાયત કચેરી અને પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. મોડી સાંજે તેઓ સંભવત ભુજ આવી પહોંચશે. પોતાના પ્રવાસના બીજા દિવસે આવતીકાલે શુક્રવારના ગૃહમંત્રી આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા અતિ સંવેદનશીલ અને વ્યૂહાત્મક એવા હરામી નાળા તેમજ ભૌગોલિક રીતે કપરા ક્રિક વિસ્તારનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. અહીં તેઓ સીમા સુરક્ષા દળ દ્વારા લેવાયેલા સુરક્ષા પગલાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સીમા સુરક્ષાના પડકારો અંગે ચર્ચા કરશે. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 મહિનામાં બીજી વાર કચ્છ સીમાની મુલાકાતે આવી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બર 2025માં સીમા સુરક્ષા દળની રાઇઝિંગ ડે પરેડના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ભુજ આવ્યા હતા. દેશ અને દુનિયાની સાથે કચ્છ જિલ્લામાં આજે ઈદ ઉલ અઝહાની શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ, મુંદરા, ગાંધીધામ, અંજાર, ભચાઉ, માંડવી અને રાપર, નખત્રાણા, અબડાસા, લખપત સહિતના તમામ નાના મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની મુખ્ય ઈદગાહો અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સવારે ઈદની વિશેષ નમાજ અદા કરી દેશમાં અમન, ચેન અને પ્રગતિ માટે દુઆ માંગી હતી. નમાજ સંપન્ન થયા બાદ લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ પોતાના મરહૂમ સ્વજનોની કબરો પર જઈને ફૂલ ચડાવ્યા હતા અને તેમના આત્માના શાંતિ માટે વિશેષ દુઆ કરી હતી. અમદાવાદમાં ઇબોલા વાયરસનો નોંધાયેલો શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ઇબોલા વાયરસને લઈને રાજ્યના આરોગ્ય તંત્રની સાથે કચ્છનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 21 દિવસનું હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું છે. હાલમાં યુગાંડાથી કચ્છ આવેલા 3 મુસાફરોને હોમ આઇસોલેશનમાં રાખી આરોગ્ય સ્ટાફ દ્વારા દરરોજ તેમની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ મુસાફરોમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા નથી. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કચ્છમાં ઇબોલા અંગે ચિંતાની કોઈ સ્થિતિ નથી. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ગુજરાતમાં અસહ્ય તાપ અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સત્તાવાર સંભાવના વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરેબિયન સમુદ્રમાં ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ 4 દિવસ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને હળવો વરસાદ થવાની સંભાવના છે, જેનાથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને શનિવાર અને રવિવારે ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 1 અને 2 જૂને પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના ડીજીપી રાવની સૂચનાથી ગુજરાતભરમાં ચાલી રહેલી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામના રોટલી સર્કલ ખાતે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રાફિક પોલીસ અને વિવિધ દાતા સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રોડ પરથી પસાર થતા 251 ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વિવિધ સંસ્થાઓ તેમજ ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને સ્ટાફે હાજર રહી વાહન ચાલકોને અચૂક હેલ્મેટ પહેરવા જાગૃત કર્યા હતા. ભુજ તાલુકાના કોટલા, ચકાર, પદ્ધર, સણોસરા અને વરલી સહિતના ગામોમાં આ વર્ષે દાડમનો પાક સારો થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે. ગત વર્ષે ભારે વરસાદ અને રોગચાળાથી મોટું નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે અનુકૂળ હવામાન અને યોગ્ય માવજતથી ચિત્ર બદલાયું છે. સરપંચ અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ સમયસર ખાતર, જંતુનાશક દવાઓનો છંટકાવ અને ડ્રીપ સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી છોડનો સારો વિકાસ થયો છે અને નાના ફળો દેખાવા લાગ્યા છે. જો આગામી સમયમાં કમોસમી વરસાદ ન નડે તો આ વર્ષે દાડમનું બપોર ઉત્પાદન મળવાની આશા છે. પ્રતિબંધિત
પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર ઝુંબેસ હેઠળ ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાની આગેવાનીમાં અંજાર નગરપાલિકાએ જથ્થાબંધ વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 120 માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતું 1200 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. નિયમભંગ બનેલ વેપારીઓ પાસેથી રૂપિયા 4000 નો દંડ વસૂલાયો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવાગણ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. અને જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા એવો આપનો ચહેતો કાર્યક્રમ યુવાણી એકવાર ફરી લઈને આવી છું હું આપની રેડિયો મિત્ર દીપા. મિત્રો, આજના કાર્યક્રમમાં મારે આપની સાથે એક અલગ જ વિષય પર વાત કરવી છે. એક ઘટના જે આપણા સૌની સાથે બની ચૂકી છે, બની રહી છે અને આવનારા દિવસોમાં બનવાની છે. એક વસ્તુ જેની કિંમત આપણે સૌ જાણીએ છીએ, છતાંય ઘણી વાર તે આપણા માટે સાવ સસ્તી બની જાય છે અથવા આપણે એનું મૂલ્ય ભૂલી જઈએ છીએ. એક જોડાણ જે આપણા જન્મ સાથે આપણને જકડી લે છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણને છોડતું નથી. તમને થતું હશે કે દીપા આજે શું ગોળ ગોળ વાતો કરી રહી છે, સીધી વાત કરીને? તો ચાલો સીધી વાત કરું. આપણે સૌએ પેલું ભજન સાંભળ્યું છે, જીતે ભી લકડી મરતે ભી લકડી, દેખતા આશા લકડીઓ કા. આ તો 100% સાર્થક છે જ, પણ આધુનિક યુગમાં આ લાઈન કંઈક આવી બને. જીતે ભી કાગજ મરતે ભી કાગજ, દેખતા આશા કાગજ કા. અને આમાં હજી એક લાઈન એડપ્ટ કરીએ તો કંઈક આવી બને કે મરને કે બાદ ભી કાગજ. બદલાતા જતા સમયની સાથોસાથ અહીં પણ અપડેટ્સ આવી છે. સ્ત્રી જયારે ગર્ભવતી બને અને બાળકનો જન્મ થાય તે પહેલા જ તે કાગળથી બંધાઈ જાય છે. આ દુનિયામાં આવતાની સાથે જ જન્મનું પ્રમાણપત્ર અને તેને આપવામાં આવતી અવનવી રસીઓની ફાઇલો, આધાર કાર્ડ, તેના અન્ય ઓળખપત્રો અને પછી તેના ચરિત્રને સર્ટિફાઇડ કરતી તેના સ્કૂલની માર્કશીટ. બીજા કીટ કેટલાય પ્રમાણપત્રો હોય છે જે માણસની ઓળખ અને તેની કાબેલિયત બતાવતી જાય છે, પરંતુ માર્કશીટ તેમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આજની ટ્રેનિંગ ભાષામાં કહું તો માર્કશીટ કોઈને જજ કરવા માટેનું ખૂબ જ અગત્યનું પાસું બની ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે એ વાત પર કે માણસ સર્ટિફિકેટથી ઓળખાય છે કે સર્ટિફિકેટ માણસથી. વિવિધ કચેરીઓમાં કામ કરાવવા માટે તો માણસ કરતા જેટલું કાગળનું મૂલ્ય વધુ અંકાય છે. અહીં આ પ્રમાણપત્રની કિંમત ખરેખર સોના કે ચાંદી કરતા પણ વધારે છે. જયારે ખરા ટાણે એકાદ સર્ટિફિકેટ મિસિંગ થઈ જાય ને, ત્યારે તેની પાછળ થતી અઢળક મુશ્કેલીઓ સામે લડવું પડે છે અને ત્યાં તો પીછેવાટ પણ ન કરી શકાય, અને ત્યારે એ એક કાગળની ખરી વેલ્યુ સમજાય છે. જીવતો જાગતો હયાત માણસ નજર સમક્ષ હાજર હશે તો એ તેને પોતાની જાતને ખરી સાબિત કરવા માટે કે પોતે જે તે નામ ધરાવે છે, જે તે સરનામે રહે છે વગેરે જેવી બાબતોની સાબિતી આપવા માટે અમુક ચોક્કસ આંકડાઓ કે આર્ટિકલ્સ ધરાવતા કાગળની જરૂર પડશે. વારસાઈના કે અન્ય કાગળો પર જયારે જે તે હોદ્દેદારની સહી થઈ જાય ત્યારે તો ભાઈ એ કાગળની શું કિંમત બની જાય છે ને, એ વાતથી તમે અને હું ક્યાં અજાણ છીએ. એ એક કાગળના કારણે કે તેના હક માટે જીવ આપવા લેવા સુધીની ઘટનાઓ પણ આપણે જોઈ છે, વાંચી છે કે સાંભળી છે. આ તો થઈ હયાત માણસની વાત, જે દેખાવ માત્ર પૂરતું સીમિત છે, પરંતુ જે તે વ્યક્તિના મૃત્યુ બાદ પણ એની ગેરહાજરી તે વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર નક્કી કરે છે. તેની હયાતી કે બિનહયાતી એક કાગળ દ્વારા નક્કી કરવામાં આવે છે. આવો જ એક અચરજ પામે એવો કિસ્સો થોડા જ દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બહેનના મૃત્યુ બાદ તેની હયાતી સાબિત કરતા કે તેના મૃત્યુને પુરવાર કરતા કોઈ જ પુરાવા ન હોવાથી એક ભાઈ પોતાની બહેનનું કંકાલ લઈને બેંક પહોંચી જાય છે. આવી જ રીતે બેંકમાં ખાતેદાર પોતે હાજર હોય પરંતુ તેની પાસે લાગતા ઓળખતા ઓળખપત્ર ન હોય તો તેની હાજરીને સાવ નકારી દેવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાના વ્યવહારોની મંજૂરી માત્ર એક કાગળ નક્કી કરે છે. મિત્રો, મારી આટલી વાત પછી આપ સૌને આ કાગળ અને સર્ટિફિકેટના મૂલ્ય તો ખબર પડી જ ગઈ હશે. તો હું આશા રાખું છું કે આપ સૌ હવેથી આ તમામ કાગળિયાઓને સાચવીને રાખશો, જેથી ભવિષ્યમાં અવનવી મુશ્કેલીઓ ન વેઠવી પડે.

0: મિત્રો, કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે ફિલ્મ ડ્રોપ આઉટના કલાકારો. આપણે તેમનો સંવાદ સાંભળીશું. સ્વાગત હૈ આપ દોનો કા ઉદય પ્રતાપ સિંહ ઓર તનિષ્કા શર્મા. આપ દોનો કી ફિલ્મ ડ્રોપ આઉટ જલ્દી હી રિલીઝ ભી હોને વાલી હૈ, તો આકાશવાણી પર આપ આયે હૈ. સબસે પહેલે મેં તનિષ્કા આપસે પૂછના ચાહુંગી કી આપ કા ક્યા અનુભવ હૈ આકાશવાણી કે સાથ.
1: આકાશવાણી મેરી નાની પહેલે કાફી સુનતી થી, અભી ભી ઇવન સુનતી રહેતી હૈ. તો મેને બચપન સે ઉસકા નામ સુના હૈ રેડિયો પર, ચેનલ્સ પર. કોન સા ચેનલ સુનતી થી? આકાશવાણી અમદાવાદ, મુરાદાબાદ અમરોહા સાઇડ કા. તો મોસ્ટલી જબ ભી મતલબ સુનતી થી સોંગ્સ વગેરે, કાફી ઓલ્ડ ભી ન્યુ ભી અચ્છા અચ્છા ગાને સુનતે રહેતે થે, તો મેં ભી નાની કે સાથ ગુનગુનાતી થી. ઇસીલિયે મુઝે પુરાને ગાને ભી પસંદ હૈ. આકાશવાણી ભી સુન સુન કે કાફી બડે હુએ હૈ ઓર અભી યહાં પે આકે બહોત અચ્છા લગ રહા હૈ. ઓર કોંગ્રેચ્યુલેશન સભી લોગો કો જિન લોગો ને મતલબ જો લોગ સુન રહે હૈ, બીકોઝ આકાશવાણી કો આજ 90 સાલ પૂરે હો ચુકે હૈ.
2: આજ જૂન કો 90 સાલ પૂરે હો રહે હૈ. ઇટ્સ સો નાઇસ કે આપકો યે પતા ભી હૈ. એન્ડ યુ આર કોંગ્રેચ્યુલેટિંગ આકાશવાણી એન્ડ ધ લિસનર્સ. થેન્ક યુ સો મચ. એન્ડ ઉદય પ્રતાપ, આપ બતાઈએ, આપ તો ડ્રોપ આઉટ પિક્ચર કે હીરો હૈ, બતાઈએ આપકા આકાશવાણી કે લિયે ક્યા સંદેશ હૈ?
3: આકાશવાણી કા મેરે લિયે સંદેશ હૈ, જિસ તરહ વો ચલ રહા હૈ ઉસ તરીકે સે વો ઓર ચલ રહા હૈ. 90 ઇયર્સ હોને વાલે ફોર ધેટ આઈ એમ વેરી હેપી એન્ડ કોંગ્રેચ્યુલેટિંગ આકાશવાણી. એન્ડ અન્ટિલ નાઉ જીતના ભી હમ જાનતે થે બિફોર રેડિયો, વો આકાશવાણી કે થ્રુ જાનતે થે, ગાને સુનતે થે, કુછ ભી ન્યૂઝ હર એક ચીઝ આકાશવાણી કે થ્રુ જાનતે થે. સો આઈ એમ વેરી હેપી ફોર ઇટ કે અભી ભી હૈ ઓર હમેશા કા મેં ભી ચાહતા હું.
2: થેન્ક યુ. ઓર અબ આપ મુઝે બતાઈએ કે આપકી ફિલ્મ જલ્દી હી રિલીઝ હોને વાલી હૈ, તો ઉસકે બારે મેં કુછ બતા સકતે હૈ તો બતાઈએ.
3: તો ડ્રોપ આઉટ जैसे नाम से बहुत लोग सोचेंगे कि ड्रॉप आउट कुछ खत्म हो रहा है, मगर ये ड्रॉप आउट ऐसा ड्रॉप आउट है जहाँ पर चीजें ड्रॉप इन हो रही हैं, जो एक जगह से उठ के कुछ और नया होने वाला है, कुछ बहुत बढ़िया होने वाला है. जैसा एक लाइन है कि हर छोटे शहर में एक बड़ा सपना होता है, ड्रॉप आउट उसी सपने की कहानी है.
1: और अनुष्का, कभी कभी जिंदगी का ड्रॉप आउट असली लाइफ का राइज इन होता है. बेसिकली आप सोचते हैं कि चीजें खत्म हो रही हैं, बट चीजें खत्म नहीं होती. और मेरा इसमें किरदार आस्था का रहा है. तो मैं इसमें ये कहना चाहूंगी कि मैंने जितना आस्था का किरदार प्ले करके सीखा है, वो यही है कि आपको अपने दोस्त ऐसे बनाने चाहिए जो आपको लाइफ में मोटिवेट कर सके.
2: बहुत बहुत सही कहा. और मेरे ख्याल में ये हमारे आकाशवाणी पर बहुत लागू होता है, क्योंकि हमारे आकाशवाणी का जो मोटिव है वो है बहुजन हिताय बहुजन सुखाय, ज्यादा से ज्यादा लोगों का भला हो. और खुशकिस्मती हमारी ये है कि आकाशवाणी से जो लोग जुड़े हुए हैं, जैसे कि तनुष्का आपकी नानी जो हमेशा सुनते हैं, और आपके घर में भी होंगे उदय प्रभाव, तो वो लोग हमारे एकदम लॉयल लिसनर्स हैं, और उनकी बदौलत ही हम

ગીત બાદ એકવાર ફરી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારી 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશે. વર્લ્ડ નો ટોબેકો ડે. તમાકુ એક એવી વસ્તુ છે જે તમને ધીરે ધીરે કરીને મારે છે, છતાં પણ તમે સામેથી આવકારો છો. વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા સ્થાપિત વાર્ષિક વૈશ્વિક પહેલનો હેતુ તમાકુના ઉપયોગના ગંભીર સ્વાસ્થ્ય જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પાન, મસાલા, ગુટકા, તમાકુ વગેરે જેવી વસ્તુઓનું વેચાણ કરતી જે તે કંપનીઓ તેના પેકિંગ પર સ્પષ્ટ રીતે લખે છે કે આ વસ્તુ જાનલેવા છે, છતાં તેનું સેવન થાય છે અને એમાં આ બે મુજબનાર જેવી પરિસ્થિતિનું નિર્માણ આપણે જાતે જ કરીએ છીએ. દરેક શહેરના ઘરોમાં ફિલ્મ શરૂ થતાની સાથે અથવા ફિલ્મના મધ્યાંતરના ભાગમાં તમાકુ નિષેધની એડ્સ પણ બતાવવામાં આવે છે. વિવિધ જાહેરાતો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના અવનવા પ્રયાસો ઘણી સંસ્થાઓ અને ઘણા NGO દ્વારા કરવામાં આવે છે અને તેને છોડવા માટે પણ ઘણી સંસ્થાઓ મદદરૂપ થાય છે. જયારે વાત વ્યસન મુક્તિની આવે ત્યારે જો તમે ખરેખર વ્યસનથી છૂટવા માંગતા હોય તો તમારા માટે અનેક દ્વાર ખુલી જાય છે જે તમારી સમક્ષ મદદનો હાથ લાંબો કરે છે.

उतनी ज्यादा व्हाइट पावर से मदद नहीं, पर अपने सुप्रीम कोर्ट ने नालसा पहले पीछे हट नहीं करती। नालसा इटली की नेशनल लीगल सर्विसेज अथॉरिटी जिन्हें द्वारा डॉन स्कीम डॉन योजना तैयार करवामां आवी छे। हवे शुं छे डॉन योजना तेना विशे जाणीए। डॉन नो मतलब थाय छे एक नवी सवार, अने तेनी साथे ज डॉन शब्दमां डी ए डब्ल्यू एन, जेमां डी एटले के ड्रग्स, ए एटले के अवेरनेस, डब्ल्यू एटले वेलनेस અને એમ એટલે નેવિગેશન। આમ આ ચાર શબ્દો જ તેનો આખો અર્થ સમજાવે છે। એક ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા આ વાતને સમજાવવામાં આવી છે કે જ્યારે આપણે તળાવમાં પથ્થર ફેંકીએ છીએ ત્યારે તેના દ્વારા પાણીમાં ઉત્પન્ન થતી વમળો તળાવના કિનારે સુધી પહોંચે છે। એટલે એક નાનકડો પથ્થર ફેંકવાથી આખા તળાવમાં શાંત પાણીની અસર થાય છે। એવી જ રીતે નશો કરનાર વ્યક્તિના કારણે આખા દેશને નુકસાન થાય છે। જે તે વ્યક્તિ નશો કરીને પોતાના સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે જ છે, અને સાથે સાથે પોતાના પરિવારને પણ તકલીફ આપે છે, અને એના પરિવારને તકલીફ થવાથી તેમના તરફથી પરિવાર, સમાજ કે દેશ માટે થતું કામ અટકે છે। નાસા દ્વારા આના નિવારણ અર્થે નશા પીડિતોના પુનર્વસન અને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે। તેના દ્વારા જીવનનું પુનર્નિર્માણ કરી તેમને સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે મદદ કરવામાં આવે છે। ડોન યોજનાનો મુખ્ય હેતુ છે નિર્માણનો ટુવર્ડ્સ અ હેલ્ધીયર, સેફર એન્ડ ડ્રગ ફ્રી ઇન્ડિયા। મિત્રો, આજના આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ, ફરી મળીશું નવી વાત નવા વિષય સાથે। આપ સામે રહ્યા હતા યુવાણીનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, રેડિયો મિત્ર દીપા।

0: મિત્રો, હિન્દી ગઝલ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: મારો એક પાડોશી છે, જબરો જિડ્ડી. આખી સોસાયટીએ સોલર પેનલ મંગાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ મંગાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નક્સલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંદર્ભિત છે. એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નક્સલવાદને સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતાઓની ધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશક થી 50 વર્ષથી નાસુર બનેલા નક્સલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાડામાં ભારત માતા સ્કૂલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સૈનિકો ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું. વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029 ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. ગાંધીનગર લોકસભામાં સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.
0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.

0: ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરાજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારીયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નીતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ દાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મહેર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ સરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી ધરાયો હતો, જેને અમદાવાદ શિબિરમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેરશા શાખાની તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000 રકમની ઉચાપત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
2: મને વન નેશન વન રેશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રેશન પ્રાપ્ત થાય છે, એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રેશન ની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, એ લોકોને બી આ યોજનાનો ખુબ ખુબ લાભ મળે છે, એ માટે તમારો ખુબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
1: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન એલપીજીના જથ્થો સાથે પોરબંદર જેટીએ લાંડ્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે એલપીજીનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મે ના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય ગો ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35 લાખને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવી પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાજ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એકલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં

0: राजस्थान रहने का प्रभाव हुआ है। एयर डिस्ट्रिक्ट है यहाँ पे रेलवे पट्टी वार्निंग है, एयर डिस्ट्रिक्ट है अरावली महसागर दाहोद डे 4 के लिए और डे 5 के लिए महसागर दाहोद और सोखा उदयपुर और डे 6 के लिए नर्मदा काशी और सोखा उदयपुर डिस्ट्रिक्ट।
1: अमरसिंह में बस 21 में गुप्त अनुदान करवाने ब्रांडेड महिला ने अंगूठी प्राण दर्जी ने 9 जीवन दान कर सिविल हॉस्पिटल मेडिकल सुपरिटेंडेंट डॉक्टर राकेश जोशी जानी के अमदाव सिविल हॉस्पिटल द्वारा अत्यार सुधी में कुल 241 अंगदाताओ थी 757 अंगो तेज कुल 238 पेशी मेड़ा। अंत में मुख्य समाचार फरी एक बार। केन्द्रीय गृहमंत्री अमित शाह ने होता छेल्ला 10 वर्ष में आतंकवाद और नक्सलवाद में संपूर्ण सफाय थो। વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી ટોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એરપોર્ટ સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા અને પછી આપણી સાથે પ્રદેશ માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

મિત્ર, આપણો દેશ એ વિવિધતાથી ભરપૂર છે. મોટે ભાગે આપણા દેશના લોકો ગામડામાં વસે છે અને ખૂબ મહેનત કરે છે. મોટે ભાગે આપણા દેશમાં વસતા લોકોનો વ્યવસાય ખેતી છે અને ખેતી સાથે સંકળાયેલા બીજા આનુષંગિક વેપાર ધંધાઓ કરે છે. પરંતુ આપણા દેશના લોકોનો ક્રમ એટલે કે સવારના જાગે અને પછી પરમાત્માના નામથી

સ્વરૂપ થાય અને આખા દિવસની મહેનત પછી જ્યારે સાંજ પડે ત્યારે ફરી પરમાત્માનું નામ લઈ ઈશ્વરનું સંકીર્તન કરી અને પછી જ સુવાનું થાય. એટલે કે આપણો દેશ આસ્તિક છે. પછી ગમે એ ભાષા બોલાતી હોય, ગમે એ પ્રાંતમાં વસતા હોય અને ગમે એ સંપ્રદાય સાથે સંકળાયેલા હોય, પરંતુ ઈશ્વરના ભજનથી જ દિવસનો પ્રારંભ થાય અને ઈશ્વરના જ ભજનથી દિવસનો અંત પણ થાય. એ રીતની દિનચર્યાથી ભારત દેશના લોકો નિર્ભરતર થાય છે. અને આપણે તો વાત કરીએ આપણા ગામના ચોરાના સંદર્ભમાં, તો આપણો પણ એક ક્રમ છે કે નિયમ છે જે સ્વયંભૂ સ્વીકારેલો છે કે જેમાં કાર્યક્રમની શરૂઆત ભજનથી થાય, પછી મુખ્ય વાત થાય જે ગામના લોકોને મદદરૂપ થતી હોય કે એમના હિતમાં હોય. તો આવો આજે પણ ગામનો ચોરો કાર્યક્રમની શરૂઆત કરીશું આ ભજનથી અને પછી સાંભળીશું મહત્વની વાત.

0: મિત્રો, કાર્યક્રમ શરૂઆત આપણે ભજનથી કરી, ઈશ્વરને યાદ કર્યા, પરમ પ્રપાણ પરમાત્માનું સ્મરણ કર્યું અને કાર્યક્રમની શરૂઆત કરી. હવે અગાઉ કહ્યું એ રીતે કાર્યક્રમમાં વાત કરશું ખૂબ જ મહત્વની, જે છે પ્લાસ્ટિક વિશેની. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે રોજબરોજ કરીએ છીએ અલગ અલગ સ્વરૂપે, અને પ્લાસ્ટિક આપણા જીવનમાં વાળી ગયું છે. પણ કુદરત જે વસ્તુનું સર્જન કરે છે અથવા પ્રકૃતિની જે દેન છે, એ વસ્તુ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવે છે અને એમાં જ સમાઈ જાય છે, એટલે પ્રકૃતિને કોઈ પણ રીતે હાનિકારક નથી. પરંતુ પ્લાસ્ટિક એ માનવ સર્જિત છે અને આ પ્લાસ્ટિક આપણા માટે ઉપયોગી પણ છે અને એનો નાશ નથી થતો, માટે તે પ્રકૃતિ સાથે સંતુલન સાધવામાં મુશ્કેલી પડે છે અને તેથી જ પ્રદૂષણ થાય છે અને કુદરતનું જે ચક્ર છે તે બાધિત થાય છે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ, જરૂરિયાત પૂરતો થવો જોઈએ, વધારે ઉપયોગ ન થવો જોઈએ, જેથી પર્યાવરણનું સંતુલન સાધી શકાય અને પર્યાવરણને બચાવી શકાય. તો આજે એવી જ મહત્વની વાત આપણે સાંભળીશું, જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ અને પર્યાવરણને બચાવીએ. એ વિશે ઉપયોગી એવો વાર્તાલાપ શ્રીમતી પ્રિયંકા જોશી ભટ્ટ પાસેથી, તો આવો સાંભળીએ.
1: આપણે સૌ પ્લાસ્ટિક વાપરીએ છીએ, ખરું ને? ઘરમાં એક મોટો પ્લાસ્ટિકનો થેલો હોય જેની અંદર આપણે ડૂચો વાળીને બીજી જૂની પ્લાસ્ટિકની કોથળીઓ મૂકી હોય. આવું તમારા ઘરે છે ને? સાચી વાત છે, આવું બધાના ઘરે એકાદી વખત તો આવું જોયું જ હશે. હવે આજે આપણે પ્લાસ્ટિકની વાત કરીએ. સવારે ઉઠીએ ત્યારથી આપણને બ્રશ કરવા માટે પ્લાસ્ટિક જોઈએ છે. રાતના સૂર્ય ત્યાં સુધીમાં આપણે કેટલી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ. પ્લાસ્ટિકનો બ્રશ, પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકના ડબ્બા ડબ્બી, દરેક જગ્યાએ પ્લાસ્ટિક. અરે દૂધ પણ પ્લાસ્ટિકમાં આવે છે, સાચું ને? તો આટલું બધું આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ ત્યારે આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આટલું બધું પ્લાસ્ટિક વાપરીએ છીએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ઉદ્ભવ કેવી રીતના થયો હશે? 1860ની સાલમાં માનવ સર્જિત પ્લાસ્ટિકની શોધખોળ થઈ. 1920ની આસપાસ આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાનું ચાલુ થયું અને 1950ની આસપાસ 1.7 મિલિયન ટન એવરેજ પ્રોડક્શન થવા માંડ્યું વર્ષે. 2018 સુધીમાં 300 મિલિયન ટન જેટલું એવરેજ પ્રોડક્શન થવા માંડ્યું વર્ષે. હવે આ તમે ગ્રોથ જોવો તો 8.7% પર યર, એટલે કે એન્યુઅલી ગ્રોથ થઈ રહ્યો છે. તમે જોયું કે 1990 પછી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એ એક કૃત્રિમ ભૂસકા વધતી એક ઇન્ડસ્ટ્રી છે અને આટલું બધું જયારે ઇન્ડસ્ટ્રી વધી રહી છે ત્યારે આપણને પ્રશ્ન થાય ને કે આટલું બધું પ્લાસ્ટિક આપણે શા માટે વાપરીએ છીએ? ચોક્કસ, તો આપણે આજે પહેલા વાત કરીએ કે પ્લાસ્ટિકમાં અમુક સારા ગુણધર્મો છે અને જેના કારણે આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ. પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત છે, તે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે, એટલે કે વજનમાં હળવું છે, તે પ્રાઇસ એટલે કે કિંમતમાં પણ થોડું સસ્તું છે. તેના કારણે તેમાં કોઈ વસ્તુ ભરવામાં આવે તો કન્ટેમિનેશન નથી થતું અને મેડિકલમાં તો તેનો ખૂબ બધો ઉપયોગ થાય છે. આ બધા કારણો અને આવા બીજા ઘણા બધા તેના સકારાત્મક પાસાઓને લીધે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ખૂબ ગ્રોથ થઈ રહ્યો છે. હવે આટલું સરસ એનો જયારે ગ્રોથ થઈ રહ્યો છે તો તેના વિશે થોડી વધુ ચર્ચા કરી લઈએ. ધારો કે તમે ઘરની બહાર શોપિંગ કરવા જઈ રહ્યા છો અને ઘરેથી તમે કાપડની થેલી લઈ જવાનું ભૂલી ગયા. છો તો શું થાય છે? તમે શાકભાજી લેવા જઈ રહ્યા છો અને ઘરેથી કાપડની થેલી લઈ જવાનું પણ ભૂલી ગયા તો તમે કદાચ બજારમાંથી પ્લાસ્ટિકની થેલી લેશો. હવે ધારો કે તમે એક પ્લાસ્ટિકનું એક દિવસમાં એક પ્લાસ્ટિકની બેગ ખરીદી છે અને આવું દરરોજ થાય છે એટલે મહિનાના 30-30 દિવસ થાય છે.

şey var arada. Hayır. Aklına plastik ve ağırlık vermiş. Plastik ve gelirlik vermiş bir şeker. Bu plastik ve ağırlık vermiş değil. Çakkız ağır bir şey. Aklı belirtik ağır bir şey var kariye. Sosyalde o plastik endüstriye gel. Onları sana içerisine sarma. Kralat ol. Ama recycle karar verir. Direkt mi? Plastik ve ağırlık vermiş ek cinha almışım. Çene rezil identification code kullanmaya başı. Bana cihazın korkun plastik ve vastu hatman o. Bana tariyama trikon bir number ek number ete. Bana e number ne adar e. Bana plastik ve orkan başı ke. A plastik kaya katarına rasayel ki bana ulaşı. Ta bana tane adar reç kurar bana. Ekle आज पची जहरा पर पेपर वस्तु प्लास्टिक में हाथ में लो पर सर्वप्रथम तेरे रजन आइडेंटिफिकेशन कोड जोड़ने भूलता नहीं तेरे के आवा पेपर कोड चेक करें ना तेरे जहरा प्लास्टिक वापर पर हो शो तो तेरे तेरे फायदा या ना गैर फायदा भी शो वो भी सारे इतना समझी शक्सो कुल 60 प्रकार में प्लास्टिक चे आवो ऐसा भी शो वाला फूड की बात करिए टाइप वन प्लास्टिक जे पीईटी के नाम आ रहे हैं पीईटी के पॉली इथाइल टेराफिटेट अ प्लास्टिक मोटा भागे पिलाने बॉटल में पानी बॉटल में केचप में ये बदबू तुमने जुआ मारे हैं अ प्लास्टिक जैसे એને એક વખત વપરાયા પછી તેને મોટા ભાગે નાશ કરી દેવામાં આવ્યો છે પછી ટાઈપ ટુ પ્લાસ્ટિક રિકોર્ડની અંદર જો બે લખેલું હોય તો એ ટાઈપ ટુ પ્લાસ્ટિક છે અને જેનું નામ છે HDPE એટલે કે હાઈ ડેસ્ટિનેશન પોલિઇથિલિન આ પ્લાસ્ટિક જે છે એ તમને ડબ્બા ડબ્બી જે પણ કન્ટેનર હોય છે એની અંદર જોવા મળે છે પ્લાસ્ટિકના જબરા પ્લાસ્ટિકની બેગ્સ એની અંદર ટાઈપ ટુ પ્લાસ્ટિક હોય છે ટાઈપ થ્રી પ્લાસ્ટિક વિશે વાત કરીએ હવે ટાઈપ થ્રી પ્લાસ્ટિક એટલે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે જે મોટા ભાગે આપણા દરેકના ઘરમાં પાઇપના સ્વરૂપમાં હોય છે હવે વાત કરીએ ટાઈપ ફોર પ્લાસ્ટિક એલડીપી એલડીપી પ્લાસ્ટિક જે છે એ એનું ફૂલ ફોર્મ જે છે લો ડેસ્ટિની પોલિઇથિલિન આ પ્લાસ્ટિક જે છે એ પણ પેકેજિંગ માટે યુઝ થાય છે ટાઈપ ફાઇવ પ્લાસ્ટિક વિશે વાત કરીએ પીપી પોલિપ્રોપિલિન આ પ્લાસ્ટિક જે છે એ ખાવા પીવાના જે કન્ટેનર્સ હોય છે ડબ્બા એની અંદર એ યુઝ થાય છે જ્યારે પણ હવે કોઈ પણ તમારો ડબ્બો તમે લો તો એની નીચે ખાસ જોજો ત્રિકોણની અંદર પાંચ અથવા પીપી લો

થાય છે અને ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે, કારણ કે જ્યારે આની અંદર કોઈ ગરમ પદાર્થ ભરવામાં આવે તો આ પ્લાસ્ટિક તેની સાથે ભળી જાય છે અને તેનાથી કેન્સર જેવા બીમારી

પ્લાસ્ટિક છે એ રિયુઝેબલ વોટર બોટલ્સ ની અંદર હોય છે અને બીજી ઘણી બધી પ્રકારની અંદર પ્લાસ્ટિકમાં આ જોવા મળે છે. આપણે જે કઈ પણ અત્યાર સુધી પ્લાસ્ટિકના ટાઈપ વિશે વાત કરી એમાં

0: પ્રગણ ન કરી રિસાયકલ એક સ્વરૂપમાંથી અમે બીજું સ્વરૂપ આપીએ જેમ કરીને આપણે આપણી પોતાની ક્રિએટિવિટી પણ એમાં વાપરી શકીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધુને વધુ કરીને બીજું ખરીદી કરતા પ્લાસ્ટિક આપણે અટકાવી શકીએ. રિટર્ન, જો તમે એવું લખ્યું હોય કે હવે આ પ્લાસ્ટિક મારા કામનું કશું જ નથી, તો તમારા કામનું ના હોય એવું કોઈ બીજું તો હશે જ તમારી આસપાસ કે જેને એ પ્લાસ્ટિકની જરૂર હોય, તો એ પ્લાસ્ટિક તમને આપી દો જેથી કરીને તેઓ એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે. આવા નાના નાના મુદ્દાઓ મેં આજે તમારી સાથે શેર કર્યા છે. તમારી જોડે પણ જો આવું જ કંઈક પ્લાસ્ટિકની માહિતીઓ હોય તો જરૂરથી શેર કરો. આપણે વધુને વધુ લોકોને માર્ગદર્શન આપવાનું છે અને વધુને વધુ લોકોને ઇકો ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ વિશે સમજણ આપવાની છે. કારણ કે પ્લાસ્ટિક એક એવો રાક્ષસ છે કે જેને હવે નાથવો જ પડશે. જો નહીં નાથીએ ને તો આવનારા ભવિષ્યમાં આપણે પ્રકૃતિ કરતા પ્લાસ્ટિક જ જોવાના છે. માટે આજ પૂરતું આટલું જ. ફરી મળીશું. આવજો.
1: પ્રિયંકા જોશી ભટ્ટ પાસેથી આ ઉપયોગી વાર્તાલાપ આપણે સાંભળ્યો. શ્રોતા મિત્રોને ઉપયોગી થયો હશે તેવી આશા પણ રાખીએ છીએ અને હવે ચોરાના અંતમાં સાંભળીશું આ ગીત.

0: ગીત આપણે સાંભળ્યું અને આ સાથે આજના ગામના ચોરા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. તો લેશો મિત્રોની રજા.
1: તો ગામના ચોરા કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમ મેમના જય જય કરીને રામ રામ રામ રામ રામ.

ગામનો છોરો આ કાર્યક્રમને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. 7:50 ગુજરાતીમાં સમાચાર અપાશે.

आकाशवाणी समाचार जयेश पटेल वाचे छे। सर्वप्रथम मुख्य समाचार। केंद्रीय गृहमंत्री अमित शाहे देशमां गैरकायदे रहेता दरेक લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। તેલંગાણામાં કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રતિનિધિમંડળને આપ્યું। પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન। રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ। સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં

insan bakar seçim var kayıyor. Tiyavası resmi angajit anlı kadın. Konusu çöktür kayıttan tipi düşe. Bize depresi sırkanı 5.10 tipi düşe. Sisiye ve bir asıl sınırın karif projesi adına kalan yerde ikı bir rupa kayan kararın bir yolu tersi devu visuas vakt kayıyor. Kendriye Rail Mantri Asuna Beşer Efendi Telengana Kazipet Rail Nirmani Kırma Agami 5 Vesuna Basso Intercity Train Yungi Mankarşı. Akrenine Dezburma Uça Antani Yatra Vakti Duvarşı. Sri Vesuna Kendriye Rail Mantri Mantri Ravnit Sri Bittu Ana Barış Adikami Sate Azi Kazipet Rail Nirmani Kırmya Sarutavani Yodbani Samukşa Kali. Akren Samani Te Lagbat 300 Kilometer Suri Mantar Kapşı Ani Garek Musafari Mas Kapşı. ट्रेनों लोकमान्य इंटरसिटी यात्रा एक नया विकल्प पूर्वभाव से मंत्रालय जनाब के ट्रेनों स्थानीय लोकमान्य मोटरबाइक ट्रेन में मुसाफरी करने सक्षम बनाने से रेलवे ने आगे मोटर संवादी देश भर में हरियाली और स्वच्छ परिवहन क्षमता में बढ़ाया है। राष्ट्रीय परीक्षा संस्था एनटीए संयुक्त विश्वविद्यालय प्रवेश परीक्षा सीयूईटी यूजी 2026 परीक्षाएं नई तारीख और प्रवेश पत्र जारी कर एनटीए ने जवाब मुजब हमें 31 मई 6-7 जून आ परीक्षा ली जा ईद उल अजहा ने कारण आज रविवार परीक्षा की तारीख बदलवा दी। एनटीए जनाने तो रविवार परीक्षा के उम्मीदवार एनटीए ने सत्तावार वेबसाइट cuet.nta.nic.in पर थी प्रवेश पत्र डाउनलोड कर सकते जरा आगामी 6-7 जून रविवार परीक्षा का प्रवेश पत्र टूक समय में जाहिर कर सकते। समाचार आकाशवाणी पर थी सब जाए समाचार में जीवन प्रसारण अपना यूट्यूब चैनल या न्यूज गुजरात पर पहुंच सकते हो। वो समाचार में क्या हमारी वेबसाइट newsonair.gov.in/geo और हमारा हैंडल AIRnews_ABLD में फॉलो कर सो। प्रधानमंत्री नरेंद्र मोदी आज रविवार 31 मई को आकाशवाणी पर प्रसारण समारोह मन की बात कार्यक्रम में देश विदेश के लोगों समक्ष अपने विचार रजू करते માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માર્ગો ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે। ઉપરાંત નાગરિકો 1922 નંબર પર ડિસ્કોર પર આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMS માં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકશે। मध्यप्रदेश से चार चित्ताओं कछवा बिन्नी घासना मैदान में स्थानांतर कराशे। राष्ट्रीय बाघ संरक्षण सत्तानगर और चित्ता परियोजना संचालन समिति मध्यप्रदेश में पुनर्वसन कराया बे नौ मैदा अफ्रीकन चित्ताओं ने बन्नी घासना मैदान में मोकलवा मंजूरी आपी है। आ साथ ही मध्यप्रदेश का कुंभ राष्ट्रीय उद्यान बाद गुजरात भर में चित्ताओं बीजू घर बनशे। कर्नाटक मुख्यमंत्री सिद्धारमैया आज लोकभवन में राज्यपाल सचिव ने तेमने औपचारिक राजीनामू सौंपियो। શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું તેમણે મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136 વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે। શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે। રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કરતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે। હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો। પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદરમ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું। તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। આજે સાંજે 7 વાગે ભોપાલ ટોકિંગ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા। બશીર બદરમ લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા। બશીર બદરે ઉર્દૂ કવિતાને એક નવી ઓળખ આપી। તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી। તેમની ગઝલોમાં પ્રેમ એકાંત સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે। ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી। બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાદ્ય સ્વીકારી હતી જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી। રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી। તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું। રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ રંગીના નેતૃત્વમાં એક

اگر انسان صحیح وقت پر سلیکٹ کرے تو تمام ٹریفک لائٹس ٹھیک بنے،

0: નમસ્કાર શ્રોતા મિત્રો, 26 મે 2014 દેશ માટે આ તારીખ ઘણી મહત્વની અને ઐતિહાસિક રહી છે, કારણ કે આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પદભાર સંભાળ્યા બાદથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક નીતિ નિર્માણ અને તેના અમલીકરણમાં ભારત પ્રથમના દ્રષ્ટિકોણને રજૂ કરવાના તેમના સંકલ્પ પર અડગ રહ્યા છે. દેશમાં નવા વિચાર અને નવી દિશા સાથેની મોદી સરકારને આ વર્ષે 26 મે રોજ 12 વર્ષ પૂર્ણ થયા. આ સમયગાળો સમાવેશક, પ્રગતિશીલ અને સતત વિકાસ લાવવા પર સમર્પિત રહ્યો છે. ત્યારે આજના વિશેષ અંકમાં આપણે ગત 12 વર્ષમાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં શું પરિવર્તન આવ્યું તેના પર નજર કરીશું. આ પહેલા શ્રી મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા તે દિવસને યાદ કરતા તેમણે શું કહ્યું તે સાંભળીએ.
1: પહેલી વાર મેં પ્રધાનમંત્રી કે તોર પર

0: ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જાહેરસભાને સંબોધતા મોદી સરકારના 12 વર્ષમાં થયેલા તાળાનો ઉલ્લેખ કર્યો.
1: આ સાવરકરજી જન્મતિથિ હૈ. મેં મનપૂર્વક સાવરકરજી કો બહોત બહોત શ્રદ્ધા સે પ્રણામ કરના ચાહતા હું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ ને જો યાત્રા વિકાસ કી યાત્રા ગુજરાત સે શરૂ કી, આજ 12 સાલ હો ગયે ઇનકી સરકાર કો. 12 સાલ મેં ગુજરાત કે વિકાસ કે મોડેલ કો શ્રી નરેન્દ્ર મોદી ને કશ્મીર સે કન્યાકુમારી ઓર ગંગા સાગર સે સોમનાથ તક ફેલાને કા કામ કિયા હૈ. ઓર ઉસકા પરિણામ દેખે, દેશ કે 80% ભૂભાગ પર ભારતીય જનતા

0: पार्टी का फगवा लहराने का काम हमारे नेता नरेंद्र मोदी और भारतीय जनता पार्टी ने किया।
1: मोदी सरकार ने अनेक महत्वाकांक्षी योजनाओं थी सामान्य लोगों ने जीवन में घणु परिवर्तन आव्युं छे। તેમાંથી એક યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય પીએમજીએવાય યોજના પણ છે। 23 સપ્ટેમ્બર 2018 રોજ શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળી રહ્યો છે। રાજ્યમાં વર્ષ 2025 સુધીમાં 13,900 કરોડ રૂપિયાથી વધુની રકમના ક્લેમનો લાભ નાગરિકોને મળ્યો છે। આવી યોજના અનેક લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। ડાંગ જિલ્લાના મહેશભાઈ બાગોલ તેનું જીવંત ઉદાહરણ છે। તેમણે પીએમજીએવાય યોજનાનો લાભ મેળવી કેન્સર જેવી જીવલેણ બીમારીને રાહત આપી છે। તેમના સિવાય જિલ્લામાં

0: ગ્રામીણ જિલ્લા ખાતે પીએમજે અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 2,38,000 જેટલા લાભાર્થીઓને પીએમજે કાર્ડ આપવામાં થાય છે, જે અંતર્ગત કુલ 1,50,000 થી પણ વધારે પીએમજે કાર્ડ કાઢી આપવામાં આવેલા છે તથા બાપુને પણ અમને કાર્ડ કરાવવાની કામગીરી ઓલરેડી ચાલુ છે. એનએફએચએસ કાર્ડ ધારકને પણ કાર્ડ કાઢી આપવામાં આવનાર છે અને કુલ 4,800 જેટલા લાભાર્થીઓએ 11.25 કરોડ જેટલી માગમાં રકમની સારવાર દરેક હોસ્પિટલમાંથી અને ખાનગી હોસ્પિટલની પણ એમની સારવાર લેવામાં આવેલી છે.
1: પંચમહાલ જિલ્લામાં પણ અત્યાર સુધી 8,00,000 લોકોને પીએમજેએવાય કાર્ડ કાઢી અપાયા છે. આ અંગે પંચમહાલના અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર બીકે પટેલે વધુ માહિતી આપી.
2: હું ડોક્ટર બીકે પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલ. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલ હેલ્થ ઓથોરિટી અંતર્ગત પીએમજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં કુલ 8,49,000 જેટલા વ્યક્તિઓને પીએમજેના કાર્ડ કરવામાં આવ્યા છે, જેનો ટાર્ગેટ પંચમહાલ જિલ્લામાં 11,50,000 જેટલું છે. આ યોજના અંતર્ગત એસઈસીસી ક્રાઇટેરિયા ધરાવતા વ્યક્તિઓ, એડિપેસીનો ક્રાઇટેરિયા ધરાવતા વ્યક્તિઓ, 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને ગવર્નમેન્ટ હોલ્ડર્સ જે છે એમને કાર્ડ આપવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત 10,00,000 રૂપિયા સુધીનો લાભ મળે છે અને આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વર્ષ 2025-26 કુલ 7,500 જેટલા દર્દીઓને 15 કરોડ રૂપિયા જેટલી ના પ્લેન ચૂકવવામાં આવેલા છે.
1: હવે આયુષ્યમાન ભારત યોજનાના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના લાભાર્થીનો પ્રતિભાવ સાંભળીએ.
3: મારું નામ રાણીબેન કાનજી. હું પત્રીનું ઓપરેશન કરાયું અંગૂઠીમાં આયુષ્યમાન કાર્ડ માંથી, એટલે સરકાર તરફથી મારા ખિસ્સાના પૈસા બચી ગયા.
1: ખેડૂતોની આવક વધારવા અને તેમના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા 1 ફેબ્રુઆરી 2019 થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકાઈ છે. તે અંતર્ગત ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરાવાય છે. તાપી જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થતી આ યોજના અંગે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા શું કહે છે તે સાંભળીએ.
4: ચેતન ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી. ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2,000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્યારના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88,000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂત કુટુંબોને વાર્ષિક 52.80 કરોડ થી પણ વધારે સહાયની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે. આ યોજના ઉપરાંત ભારત સરકાર શ્રીની નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન, આત્મનિર્ભર પટોલ યોજના, નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના અંતર્ગત વિવિધ પાકોના પ્રમાણિત બિયારણો તેમજ સ્પષ્ટ નિદર્શન માટે સહાય

0: યોજનાઓનું અમલીકરણ થઈ રહેલ છે.
1: હવે જનધનની વાત કરીએ. મોદી સરકાર દ્વારા 28 ઓગસ્ટ 2014 રોજ શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે 50 કરોડથી વધુ લોકોના બેંક ખાતા શરૂ કરાયા. દેશની સ્વતંત્રતાના 67 વર્ષ બાદ પણ દેશની વસ્તીના વિશાળ હિસ્સા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી શકી ન હતી, પરંતુ આ યોજનાના કારણે સામાન્યમાં સામાન્ય નાગરિક પણ બેંક ખાતાથી નાણાકીય વ્યવહાર કરતો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા આ યોજનાના હેતુ અંગે માહિતી આપી હતી.
2: પ્રધાનમંત્રી જયારે ફોન

0: जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है। ये सिपाही बदल दिए हैं देश के आर्थिक संसाधन गरीब के काम आए, इसकी शुरुआत यहीं से होती है, यही कहा जो खिड़की खोलता है। और इसे प्रधानमंत्री जनधन योजना के तहत जो अकाउंट खुलेगा उसके बाद भी काम दिया जाए। अब डेबिट कार्ड से हर गरीब परिवार को 1,00,000 रुपया का बीमा सुनिश्चित कर दिया जाएगा ताकि उसके जीवन में कोई संकट आए तो उसके परिवारजनों को 1,00,000 रुपये का बीमा मिल सकता है।
1: डांग जिले में पर अत्यंत सुधी आय योजना हेठल 1,38,500 जिला लोगों ने बैंक खाता खोला गया। लाभार्थियों मे कराये व्यवस्था अंगे बैंक सचिव रूपम भोए वधु माहिती आपी रह्या छे।
2: मारु नाम रूपमबेन शैलेषभाई भोए, गाम बोरखेत, मारु CSP सेंटर बोरखेत में छे, बैंक ब्रांच SBI आहवा। हूँ 2020 थी CSP में काम करू छु। हाल जनधन न खाताओ पण खुली रहिया छे अमे। एमां जनधन न खाता में 18-40 वर्ष वाला लोग 436 नो वीमो पण लई सके छे अने 18-60 वर्ष वाला होय ए लोको 20 रूपया वाळो वीमो पण कराई सके छे। एमां अकस्मात थाय तो पछी वारसदार ने 2,00,000 નો વીમો મળી શકે છે અને જનધનના ખાતામાં બીજા જે PM કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં। ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને શહેરી તરફ એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં ગામમાં બધી સુવિધા મળી શકે છે। અને CSP પંચાયત વાઇઝ બધા ડાંગ જિલ્લામાં છે એટલે 6-6, 7-7 ગામોમાં પંચાયત જે વહેંચાયેલી છે એમાં અમે CSP તરીકેનું કામ કરીએ છીએ તો લોકોને સારી એવી પૈસાની સુલભતા પ્રાપ્ત થાય છે।
1: ગામડાઓની જેમ શહેરોમાં પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે। રાજ્યના શહેરોમાં પરિવહનને મજબૂત કરવા મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે। અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સલામત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે। હાલ મેટ્રોમાં દૈનિક મુસાફરોની સંખ્યા 4 ગણી વધીને 1.5 લાખ સુધી પહોંચી છે। આ અંગે એક મુસાફરનો પ્રતિભાવ સાંભળીએ।
3: ટ્રાફિકની કોઈ ઝંઝટ નહીં છે તો યુનિવર્સિટીથી આવું છે, હું ગુજરાત યુનિવર્સિટી બેંક છે, કોસ્ટલ જવાનું છે, વિધિન 20 મિનિટમાં પહોંચી જઈશ, આમ બસમાં કે ઓટોમાં જાઓ તો 1.5-2 કલાક થાય, એટલે ટાઈમની બચત જ બચત, અને એકદમ એસીમાં બેસવાનું, એકદમ ફ્રેશ થઈ શાંતિથી જઈએ, અમેઝિંગ એક્સપિરિયન્સ।
1: કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને લખપતિ બુદ્ધિ બનાવવા વિશેષ મદદ કરવામાં આવી રહી છે, ત્યારે નવસારીમાં આત્મનિર્ભર બનેલા એક લખપતિ દીદીની પ્રતિક્રિયા સાંભળીએ।
4: તાલીમો લઈને અમે કાચી વેફર્સને નવી ટેકનોલોજી દ્વારા વેફર બનાવવાની કામગીરી હાથ ધરી છે। આજે અમારા યુનિટમાં વિવિધ પ્રકારની કાચી વેફર્સ જેવી કે બટાકાની છે, ટામેટાની, કેળાની, ચીઝની, બીટની, લસણની એમ વિવિધ પ્રકારની કાચી વેફર્સ બને છે તથા પાપડ અને પાપડી પણ બનાવીએ છીએ। સરકારની જે PMEGP યોજના છે એની યોજનાનો લાભ લઈને અમે 25 લાખ રૂપિયાની લોન 35% સબસીડી સાથે મળી અને અમે નવી મશીનરી ખરીદી અને અમારું પ્રોડક્શન વધાર્યું છે અને આજે અમારી પ્રોડક્ટ જે છે તે મોટા સ્ટોર્સમાં આજે વેચાતી થઈ છે।
1: વર્ષ 2014 થી અત્યાર સુધીમાં અંતરિક્ષથી લઈ છેવાડાના ગામડા સુધી તમામ જગ્યાએ વિવિધ યોજનાઓ અને સરકારના નિર્ણય થકી દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી। ઐતિહાસિક નિર્ણયો અને યોજનાઓ પર નજર કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કે જે અંતર્ગત દેશના અંદાજે 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ અપાય છે, ત્યારે ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ આર્થિક રીતે નબળી મહિલાઓને નિઃશુલ્ક LPG જોડાણ અપાયા છે। આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, મુદ્રા અને સ્ટેન્ડઅપ યોજના, કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્વચ્છ ભારત યોજના, સૌભાગ્ય યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓથી સામાન્ય લોકોના

0: 12 વર્ષ પૂર્ણ થવા અંગેનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા બુધવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડી છે. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, બરાબર 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર આપ સાંભળશો.

મિત્રોઆપ સાંભળી રહ્યા હતા આજકી ફનકાર. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે અને હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ભાસ્કર ભટ્ટની આ રચના, ગાયક કલાકાર શ્રી નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચા.

हम पर एक नजर, उस एक नजर का क्या कहना हो जाए जो हम पर

नमस्कार, आकाशवाणी समाचार के साथ।